नमस्कार, 228 वर्ण ट्रांसमिशन्स मीटर्स એટલે કે 1314 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે સવારના 5:58 થઈ છે. આજે મંગળવાર, તારીખ 26 મે 2026, જેઠ દિનાંક 5, શુક સંવત 1948. આજના દિવસની પ્રસારણ યાત્રાની શરૂઆત શરણાઈના મંગળ સ્વરથી કરીએ.

તમે તમારામાં શ્રદ્ધા રાખવા લાયક છો ખરા? એ પ્રશ્ન આપણી જાતને આપણે જયારે પૂછીએ ત્યારે કેટલાક બીજા પ્રશ્ન પણ પૂછવા પડે. તમારા રોજ બરોજના કાર્યમાં તમે વફાદાર રહેવા માટે પ્રયત્નશીલ છો કે કેમ? રોજના જે કાર્યો છે તે કરવામાં તમને વ્યક્તિભાવનો અનુભવ થાય છે? નિત્ય ક્રમ અન્ય લોકો પર કેવો પ્રભાવ પાડી શકે છે અને અન્ય લોકોની મદદથી જ તમે એ કર્મ પતાવી શકો છો? તમારા રોજિંદા કાર્યમાં તમે કેટલા નિષ્પક્ષ રહી શકો છો? રોજ બરોજના કાર્યમાં અન્ય લોકોની લાગણી માટે કાળજી લેવા પ્રયત્નશીલ છો ખરા? રોજિંદા કાર્યમાં સાચી બાબતોને સૌથી વધુ યોગ્ય રીતે પાર પાડવા પ્રયત્નશીલ રહો છો ખરા? મિત્ર, મૂળભૂત રીતે લોકો સારા જ હોય છે, પરંતુ સાચી વસ્તુ કરવાની પસંદગી કરવા જાય છે ને ત્યારે કશુંક ખોટું અને અસૂચતું કરી બેસે છે. રોજિંદા જીવનના સંઘર્ષોને કારણે કેટલીક વખત પાયાના સિદ્ધાંતોને નજરઅંદાજ કરી દે છે. ઊંડે ઊંડે આપણે પણ એક મહાન વ્યક્તિ છીએ. એક વખત આપણા હૃદયમાં આવી શ્રદ્ધાનો સંચાર થશે ને પછી કાર્ય શૈલીમાં ખૂબ ફેર પડશે. વિચાર બિંદુ સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો પ્રશ્નો પોતાને કરીએ. પઠન કર્યું મેરા સૌરભે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમની શરૂઆત શ્યામા ચિતારના સ્વરમાં પ્રસ્તુત આયોજનથી કરીએ.

0: जाणतो की सरकारशी गरीबी भावी लोकांची अंत्योदय राशन कार्ड धारको आणि अपघात धारक कुटुंबाने पात्र अनाज बाबते संबंधित जिल्हा निवासी अधिक कलेक्टरशी फरियाद करी शकाय छे। હવે તો વન રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજ ના જથ્થા ની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ કરી શકાય છે। અને જો અધિકારી ના નિર્ણય થી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધી નગર ની સીધી અરજી કે અપીલ કરી નિર્ણય મેળવી શકો છો। ફોન નંબર 0792 2258 400। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્ર માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી નિર્ણય મેળવી શકો છો। ફોન નંબર 0792 2258 400।
1: કાર્યક્રમની હવા પછીની રચના ગોવિંદ બોરીચારી શર્મા સાંભળીએ, શબ્દો છે તોરલના।

મુજબ આ ઘરમાં થોડા નિયમો છે જેમ કે જેમ કે અહીંયા કેસ નહીં પરંતુ

શું તમે જાણો છો કે સરકાર શ્રી નરેન્દ્ર ભાઈ રૂપાણીથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ માટે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો વાય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની વ્યક્તિ વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ મેળવી શકાય છે. અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધી વિભાગને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709238549. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર માટે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર

0: संबंधित जिला निवासी अधिक कलेक्टरशी ने फरियाद करी शकाय छे। हमें तो माल राशन मोबाइल एप द्वारा राशन कार्ड में लगती विविध माहिती तमज मेळवेला अनाज ना जत्था ने रसीद मेळवी शकाय छे तथा फरियाद पण करी शकाय छे। अने जो आ अधिकारी ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 0709-232-8400। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0709-232-8400।
1: સમયે કરસન વાયરસના સ્વરમાં દાસી જીવનની રચના

ಆದರೆ ಚುಟ್ಟು ಸರ್ವೆ ಶ್ರೀನಿವಾಸ ಭೂಮಿ ಮಾಹಿತಿ ಅಂತ್ಯದ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಬರೆದು ಅದು ಅಭ್ಯರ್ಥಿ ಮಾಹಿತಿ ಕೊಡುವಲ್ಲಿ ಪೂರ್ವಪಾತ್ರ ಅನುಭವಿಸಿದೆ ಸಂಬಂಧಿತ ಜಿಲ್ಲಾ ನಿವಾಸಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಫರ್ಯಾದ ಕರೆ ಶಿಕಾಯಿಸಿ ಅದಕ್ಕೆ ಮೂರು ವರ್ಷ ಮುಂದೆ ಆಗುವ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ವ್ಯಕ್ತಿ ಕಡೆ ಮಾಹಿತಿ ಅದು ಜೋಗಳ ಅನುಮೋದನೆ ಮೊತ್ತ ನಿವಾಸಿ ಮೇಲೆ ಶಿಕಾಯಿಸಿ ಪ್ರತಿ ಫರ್ಯಾದ ಮೇಲೆ ಶಿಕಾಯಿಸಿ ಜೋ ಅಧಿಕಾರಿಗಳ ನಿರ್ಣಯಕ್ಕೆ ಸಂತೋಷ ಪಟ್ಟರೆ ತಪ್ಪು ಗುಜರಾತ್ ರಾಜ್ಯ ಅನ್ನೋ ಗಾಂಧಿನಗರದಲ್ಲಿ ಸಿಬಿ ಅರ್ಜಿಗೆ ಅಪೀಲ್ ಕೊಡಿ ನ್ಯಾಯಮೇಲೆ ಶಕೋಚು ಫೋನ್ ನಂಬರ್ 0 શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિકારી કૃષિને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર માટે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 0 7 9 2 3 58 4 સુનિયું

0: કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો કૃષિ માહિતી. વિષય છે સોલાર પાવરનો ખેતીમાં ઉપયોગ. પઠન કરી રહ્યા છે સીડી કરમશિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશિયાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે સોલાર પાવરનો ખેતીમાં ઉપયોગ. મિત્રો, આજના સમયમાં ખેતી માત્ર પરંપરાગત પરિશ્રમ નથી, પરંતુ નવી ટેકનોલોજી અને ઉર્જા સ્ત્રોતોના સંયોજનથી આગળ વધી રહી છે. ખાસ કરીને ઉર્જા ક્ષેત્રમાં સોલાર પાવર એટલે કે સૂર્ય ઉર્જા ખેડૂત માટે આશીર્વાદ સમાન બની છે. વધતા વીજ બિલ અને ડીઝલના ખર્ચ વચ્ચે સોલાર સિસ્ટમ ખેડૂતોને ઉર્જા બચાવવાની સાથે આવક વધારવાનો રસ્તો બતાવે છે. હવે મિત્રો, ખેતીમાં સોલાર ઉર્જાનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની વાત કરીએ તો ખેતી ક્ષેત્રમાં સોલાર પાવરનો ઉપયોગ અનેક રીતે થઈ શકે. સોલાર વોટર પંપથી ડીઝલ અથવા વીજળીના પંપની જગ્યાએ સોલાર પંપ વડે સિંચાઈ કરી શકાય છે. આ પંપ દિવસ દરમિયાન સૂર્ય કિરણોથી વીજળી ઉત્પન્ન કરીને ખેતરને પાણી પૂરું પાડે છે. સોલાર ડ્રાયરથી ફળ શાકભાજી અને અનાજ સુકાવવા માટે સોલાર ડ્રાયરની મદદથી ઉર્જા અને સમયની બંનેની બચત થાય છે. વરસાદી સિઝનમાં પણ આ ટેકનોલોજી ખૂબ ઉપયોગી છે. એવી રીતે સોલાર કોલ્ડ સ્ટોરેજમાં પણ સોલાર ઉર્જાનો ઉપયોગ થાય છે. પાકને વધુ સમય સુધી તાજુ રાખવા માટે સોલાર કોલ્ડ સ્ટોરેજ મદદરૂપ થાય છે, ખાસ કરીને ફળો અને શાકભાજી માટે ઉત્તમ ઉકેલ છે. એવી રીતે સોલાર લાઇટિંગ સિસ્ટમમાં પણ સોલાર ઉર્જાનો ઉપયોગ થાય છે. ખેતરમાં રાત્રે કામ માટે અથવા પશુ શેડ માટે પ્રકાશની વ્યવસ્થા કરી શકાય છે, જેથી વીજળીનો ખર્ચ ઘટે છે. તેવી રીતે સોલાર ફેન્સિંગનો પણ ઉપયોગી છે. પશુઓ કે જંગલી પ્રાણીઓથી ખેતરનું રક્ષણ કરવા માટે વીજળી વિના ચાલતી સુરક્ષિત સોલાર ફેન્સિંગ સિસ્ટમ આને માટે ઉપયોગી છે. આર્થિક લાભો પણ ખૂબ જ છે. સોલાર પાવર સિસ્ટમ એકવાર સ્થાપિત થયા પછી ઘણા વર્ષો સુધી મફતમાં વીજળી આપે છે. ડીઝલ અને વીજળીના ખર્ચમાં મોટો ઘટાડો થાય છે. સરકાર તરફથી વિવિધ સબસિડી યોજનાઓ પણ મળે છે. આ રીતે પ્રારંભિક રોકાણ પણ સહેલું બને છે. હવે સોલાર પાવરનો પર્યાવરણને કઈ રીતે ફાયદો થાય છે તેની વાત કરીએ તો સોલાર ઉર્જા 100% સ્વચ્છ પુનઃ ઉપયોગી ઉર્જા સ્ત્રોત છે. તેનાથી હવે આ પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો થાય છે.

પાણી ચાલુ બંધ કરી શકાય છે. સ્માર્ટ સિંચાઈ સિસ્ટમ સાથે જોડીને પાણી અને વીજળી બંનેનો સંયમિત ઉપયોગ શક્ય બને છે. સાથે સાથે ડ્રીપ સિંચાઈ અને સ્પ્રિંકલર સિસ્ટમ સાથે સોલાર પાવર જોડીને ખેતીને સંપૂર્ણ ઓટોમેટિક બનાવી શકાય છે. ઘણા ખેડૂતોએ સોલાર ગ્રીનહાઉસ ટેકનોલોજી અપનાવી છે, જેમાં સૌર ઉર્જાથી નિયંત્રિત તાપમાન હેઠળ વર્ષભર શાકભાજી અને ફૂલોનું ઉત્પાદન શક્ય બને છે. ખેતરમાં પાક સાથે સોલાર પેનલ સ્થાપી વીજળીનું ઉત્પાદન લોકપ્રિય બને છે. આ ટેકનોલોજીથી જમીનનો બે પ્રકારે ઉપયોગ થાય છે, નીચે ખેતી કરવામાં અને ઉપર ઉર્જા ઉત્પન્ન કરવામાં. સોલાર પાવરથી આવક વધારવાનો નવો માર્ગ પણ મળે છે. સોલાર સિસ્ટમ ખેતીને માત્ર ઉર્જા સ્વતંત્ર બનાવશે નહીં, પરંતુ આવકનો નવો સ્ત્રોત પણ ઉભો કરે છે. જો ખેડૂત પાસે પૂરતી જમીન હોય તો તે પોતાના ખેતરમાં વધારાની સોલાર પેનલ સ્થાપી શકે છે અને વીજળી બીજી કંપનીને વેચી શકે છે. અનેક જિલ્લાઓમાં ખેડૂતો ફાર્મ સોલાર પ્લાન્ટથી દર વર્ષે લાખો રૂપિયાની વધારાની આવક મેળવી રહ્યા છે. સોલાર સિસ્ટમ હેઠળ છાયા મળવાથી ચારો અને દાળની કેટલીક જાતો વધુ સારી રીતે ઉગે છે. આમ ખેતી અને ઉર્જા બંને ક્ષેત્રમાં ખેડૂત આત્મનિર્ભર બની શકે છે. અંતમાં, સોલાર પાવર માત્ર ઉર્જા બચાવવાનો ઉપાય નથી, પરંતુ ખેતીને વધુ સ્વતંત્ર, આર્થિક રીતે મજબૂત અને પર્યાવરણ મિત્ર બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. ભવિષ્યમાં ખેતીનું રૂપાંતર સોલાર પાવર જેવી ટેકનોલોજીથી જ શક્ય બનશે. સૌર ઉર્જાનો સદુપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરને પ્રગતિશીલ બનાવી શકે છે. ખરેખર સૌર ઉર્જા એ ખેડૂતો માટે પ્રકાશની નવી કિરણ બની ગઈ છે, તેમ કહેવું જરા પણ ખોટું નથી. રામચરિતમાનસ ગાન સુરેશ વાડકર અને રવિન્દ્ર સાઠે વાસવામાં

नमस्कार आकाशवाणी अहमदाबाद प्रादेशिक समाचार निकिता शाह વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં વર્ક ફ્રોમ હોમ નિયમો

0: દૂર રહેવા સરકારને નાગરિકોને અપીલ. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઇ વાહનોની ખરીદીમાં વધારો. મોરબીમાં હરિપર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4 મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. ગાંધીનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નિવાસસ્થાને ગઈકાલે મોડી સાંજે મહત્વપૂર્ણ પરામર્શ સમિતિની બેઠક મળી હતી, જેમાં વર્ક ફ્રોમ હોમની રજૂઆતો તથા રાજ્ય સરકારની આગામી પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી. સરકારના વિવિધ સંગઠનો તરફથી વર્ક ફ્રોમ હોમ અંગે રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકાર દ્વારા આંશિક વર્ક ફ્રોમ હોમ સહિતના વિકલ્પો પર વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા, તેના અમલ અને અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ અંગે પણ ચર્ચા થઈ હતી, જેમાં કેટલાક કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવે તેવા વિકલ્પો પર વિચારણા થઈ. રાજ્ય સરકારના પ્રવેશોત્સવ સહિતના આગામી કાર્યક્રમોની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 મેના કચ્છના સરહદી વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રી ભુજા બાબા સંવેદનશીલ ગણાતી હરામીનાળાની મુલાકાત લઈ સરહદી સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. હરામીનાળા વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. ગૃહમંત્રી સરહદ પર તૈનાત સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક કરી સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવશે, તેમજ આંતરરાષ્ટ્રીય સરહદની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર એટલે કે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્યો અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1170 પર તેમજ માય જીવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ આપી શકે છે અને ટૂંકી સંદેશા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્યો અને સૂચન મોકલી શકાશે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગેની સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ઇંધણની અછતની અફવાઓથી નાગરિકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી. આરઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ જેવી અગ્રણી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ લગભગ દૈનિક ધોરણે સમીક્ષા બેઠકો યોજે છે. જે વિસ્તારો કે પંપોનો સ્ટોક ઓછો જણાય ત્યાં પ્રાથમિકતાના ધોરણે ટેન્કર મોકલવા માટે કંપનીઓને ત્વરિત સૂચના આપવામાં આવે છે. રાજ્યમાં ક્યાંય પણ ઇંધણનો અનધિકૃત વેચાણ કે સંગ્રહ કોરી ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રએ કડક સૂચનો આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે વાહનોની ટાંકીમાં ઇંધણ ભરાવવા અંગે કોઈ જ નિયંત્રણ મૂકવામાં આવ્યું નથી. કૃષિ હેતુ માટે 200 લીટરની મર્યાદામાં અને મોબાઇલ ટાવર્સ માટે 1000 લીટરની મર્યાદામાં ડીઝલ મેળવી શકાશે. ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ઉદ્યોગો માટે જે સાધનો પંપર લઈ જઈ શકાય તેમ નથી, તેઓને છેલ્લા 6 માસના સરેરાશ ઉપયોગના આધારે ડીઝલ ફાળવવામાં આવશે. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઈ વાહનોની ખરીદીમાં વધારો થયો હોવાનું સુરતના આરટીઓ અંકિત શાહે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વાહન ચાલકોમાં પણ ઇંધણ બચાવવા અંગેની જાગૃતિ જોવા મળી રહી છે.
1: ચાર્જિંગ કા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વો બઢ રહા હૈ. ગુજરાત સરકાર ને અલગ અલગ ઇલેક્ટ્રિક વ્હીકલ કો સબસિડી ભી દેતી હૈ. ઇલેક્ટ્રિક વ્હીકલ મેં ખાસ કરકે જો ટેક્સ હૈ ઉસકા બેનિફિટ રહેતા હૈ. પેટ્રોલ ડીઝલ વ્હીકલ હોતા હૈ ઉસમેં ટેક્સ કા જો રેટ હૈ 6% કે હિસાબ સે લગતા હૈ. ઇલેક્ટ્રિક વ્હીકલ મેં ટેક્સ સિર્ફ 1% કર દિયા ગયા હૈ. માન્ય વડાપ્રધાન જી કે અપીલ કે બાદ ઇલેક્ટ્રિક વ્હીકલ કી જો રજિસ્ટ્રેશન કી સંખ્યા હૈ તાદાદ હૈ વો ઓલમોસ્ટ હમારા ડબલ હો ગઈ હૈ.
0: સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક ચેનલ AIR News_ABD ને ફોલો કરશો. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ મનપા

છે. ડાંગ જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની વહેલી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વઘઈ અને સુબિર તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારને પ્રમુખ પદ મળ્યું છે, જ્યારે આહવા તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખ પદ મળ્યું છે. આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના મયુરી પટેલ અને ઉપપ્રમુખ તરીકે જીલુસિંહભાઈ ચૂંટાયા છે. હાઈકોર્ટ ઓફ ફોર્મમાં માન્ય રાખ્યા બાદ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી ચૂંટણીમાં મયુરી પટેલ 31-7 માટે વિજય બન્યા છે. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લા પંચાયતમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 40 બેઠકોમાંથી 33 બેઠકો પર ભાજપ અને 7 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. મોરબીના માળીના હરિપરક પાસે ગઈકાલે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોની મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ દેવસી માતાના મઢ દર્શન કરવા ગયેલા પરિવાર દર્શન કરી પરત ફરકતા સમયે માળીના હરિપરક કેરાડા પાસે ટ્રક અને ઇકો કાર અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં માતા પુત્ર સહિત 4 લોકોની મોત થઈ હતી, જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ભારત સરકાર દ્વારા ભારતીય આવ્યા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહાઅભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સબસે દૂર સબસે પહેલેના સ્લોગન સાથે જનભાગીદારી અભિયાનનું 19મીના રોજ વલસાડ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ધરમપુર તાલુકાના તિસ્કરી તળાડ ગામમાં આયોજિત જનભાગીદારી અભિયાન કેમ્પમાં પણ અનેક લોકોએ પોતાના ઘર આંગણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. કેમ્પમાં પોતાના 1.5 વર્ષીય પુત્ર હર્ષિલ સાથે આવેલા બારોલિયા ગામના સુનિલભાઈ જણાવે છે કે હું બાળકને લઈને આવ્યો અને મારા દીકરાનો પ્રથમવાર આધાર કાર્ડ કોઈપણ ધક્કા વગર લાઈનમાં કલાકો સુધી ઉભા રહ્યા વગર બની ગયો, જે બદલ મને ખૂબ રાહત થઈ છે. આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલ 2026ની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક મળશે. જ્યારે આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર 2માં આગળ વધશે. આગામી 31 મે સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25-28 મે સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં, જ્યારે ત્યારબાદ તાપમાનમાં અંદાજે 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત પડવાની સંભાવના છે. ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા 2026 અંતર્ગત પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવતરા જિલ્લાના ઉમેદવારો માટે પાટણ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ કેન્દ્ર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલથી શરૂ થયેલી આ પરીક્ષા 30 મે સુધી ચાલશે. રાજ્યમાં વર્ક ફ્રોમ હોમના અમલ માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. રાજ્યમાં ઇંધણનો પૂરતો પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ અફવાઓથી દૂર રહેવા સરકારને નાગરિકોને અપીલ. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઇ વાહનોની ખરીદીમાં વધારો. મોરબીમાં હરિપર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4 મોત અને આઈપીએલ ક્રિકેટમાં

ભાવ સાંભળી રહ્યા હતા મીરાબાઈની રચના. અને આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં જ સંપન્ન કરી. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે આપ સાંભળશો પ્રાસંગિક. આજના પ્રાસંગિકમાં આપ સાંભળશો ગરમીમાં પશુધનની કાળજી એ વિષય પર નિવૃત્ત જિલ્લા નાયબ પશુપાલન અધિકારી ડોક્ટર હરીશ ઠક્કર સાથેની વાતચીત. સંપાદન અશરફ નથવાણી, પઠન કલ્પના શાહ. કચ્છ જિલ્લામાં અંદાજે 22 લાખ જેટલું પશુધન છે. જિલ્લામાં ઉનાળાની ઋતુમાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી નોંધાતું હોય છે.

0: ની સૌથી વધુ અસર બાંધી રાખેલ પશુઓ અને તેમના નાના વાછરડા કે પારડા પાડીને થતી હોય છે. આ ઉપરાંત બીમાર અને ગાભા પશુઓ, ગૌશાળા પાંજરાપોળના વૃદ્ધ અને અશક્ત પશુઓ, બંધ વાહનમાં રાખેલ પાલતુ પશુઓ તથા ઊન ઉતારેલ ગેટાઓ તેમજ ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓને પણ હેરાનગતિ થતી હોય છે. ખાસ કરીને ભેંસ જેવા પશુઓ કે જેમની કાળી ખુલ્લી ત્વચા તેમજ અલ્પ પ્રમાણમાં આવેલ પ્રસ્વેદ ગ્રંથિઓને કારણે ગરમી સહન કરવાની બહુ ઓછી ક્ષમતા ધરાવે છે, જેને લીધે આ પશુઓ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા બપોર સમયે તળાવ અને ખાબોચિયાના પાણીમાં કે કાદવમાં રહેવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે કચ્છ જિલ્લાના નિવૃત્ત નાયક પશુપાલન નિયામક અને પશુરોગ સંશોધન અધિકારી ડોક્ટર હરેશ ઠક્કરે આ વિષય પર વધુ માહિતી આપી હતી.
1: અહીંના ગ્રામ્ય વિસ્તારમાં માણસો કરતા પશુઓની સંખ્યા વધારે છે અને પરંપરાગત રીતે ગ્રામ્ય વિસ્તારના અર્થકારણમાં પશુપાલન એક મહત્વનો ભાગ ભજવતું આવ્યું છે. ઉનાળાની આ સિઝનમાં આપણે ત્યાં ઘણી વખત તાપમાન છે 40-45 ડિગ્રી સુધી અને ઘણી વખત તેનાથી પણ વધારે જતું હોય છે. હવામાન ખાતા તરફથી ઘણી વાર ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જારી કરવામાં આવતું હોય છે. આવી ગરમીની અસર માણસોની ઉપર થાય છે તેમ પશુઓ ઉપર પણ થાય છે અને એને આપણે જો આ ગરમીથી રક્ષણ આપી શકીએ તો આપણે એમને સારી રીતે જાળવી શકીએ, એમનું આરોગ્યની જાળવણી કરી શકીએ અને એમની પાસેથી સારું ઉત્પાદન પણ લઈ શકીએ. આ માટે આપણે શું કાળજી રાખવી જોઈએ એની વાત કરીએ તો સૌથી પહેલા તો એ પણ પશુ ઉનાળામાં ખાસ કરીને બપોરમાં 11-4 વાગ્યાના ગાળામાં કે તડકામાં ખુલ્લું લડે છે એની આપણે કાળજી રાખવી જોઈએ. એના માટે યોગ્ય છાણાની ઝાડની નીચે અથવા તો કોઈ છાપરાની નીચે એની વ્યવસ્થા કરવી જોઈએ. છાપરું હોય કે એકલ ગાડ્યું હોય તેના ઉપર ઘાસનું પરાળ નાખવું જોઈએ અથવા તો સફેદ રંગથી કલર કરવો જોઈએ જેથી એ ઓછામાં ઓછું ગરમ થાય. બીજું, દિવસ દરમિયાન એને વારંવાર ઠંડુ અને ચોખ્ખું પાણી ભરતું રહે એના માટે જે વ્યવસ્થા કરવી જોઈએ. જરૂર પ્રમાણે પાણીનો શરીર ઉપર છંટકાવ પણ કરવો જોઈએ અને જ્યાંથી ગરમ પવન આવતો હોય ત્યાં જો આદર્શ કરવામાં આવે કંચાનથી અથવા તો તાલપત્રીથી અને એના ઉપર પાણી છાંટવામાં આવે તો પણ જે એનું રહેઠાણ છે તેમાં આપણે તાપમાન ઘણું ઓછું કરી શકીએ અને એ રીતે પશુને લૂ લાગવાથી બચાવી શકીએ. કોઈ પણ પશુને બપોરના તડકા દરમિયાન ક્યાંય ખુલ્લામાં છોડવા જોઈએ નહીં. વિશેષમાં એમને પૂરતો લીલો ચારો અને જો પોષણયુક્ત ખોરાક આપવામાં આવે તો એ ગરમીને સારી રીતે સહન કરી શકે છે. હવે મિત્રો, સામાન્ય રીતે આવા પશુઓમાં સૌથી પહેલું જે લક્ષણ જોવા મળે છે તે આંખવાનું હોય છે. એ સિવાય પશુનો મોટામાં લાળ પડે છે, એના શરીરનું તાપમાન વધી જાય છે, પશુના શરીરમાં નબળાઈ જણાય છે અને એનું દૂધ ઉત્પાદન પણ ઘટી જતું હોય છે. પશુ આપણા ઉભું હોય તો પણ બેચેન લાગે છે અને જો આવા સમયમાં એનો ખ્યાલ રાખવામાં ના આવે અને ગરમીમાં લાંબો સમય સુધી રહી જાય તો પશુ વધારે પડતી ગરમીની અસરને કારણે ઘણી વખત નીચે પડી જતું હોય છે અને અતિશય હાંફો લાગતો હોય છે. આવી કન્ડિશન હોય ત્યારે પશુઓની તાત્કાલિક સારવાર અને કાળજી લેવી જરૂરી પડે છે. હવે આવા સંજોગોમાં સૌથી પહેલા તો પશુઓને ગરમીની જગ્યાથી સ્થળાંતરિત કરી અને જ્યાં ઠંડક હોય એવી જગ્યા ઉપર રાખવું જોઈએ અને એના ઉપર સાધારણ ઠંડા પાણીમાં પોતા કરવા જોઈએ. સાધારણ ઠંડુ પાણી એના શરીર ઉપર રેડવું જોઈએ અને પોતા કરતા રહેવું જોઈએ. એ ઉપરાંત એને પીવા માટે પણ ઠંડુ પાણી આપવું જોઈએ અને ક્યાંક પંખાની વ્યવસ્થા થઈ શકે તો પંખાની વ્યવસ્થા કરવી જોઈએ. પણ એક વસ્તુનો ખ્યાલ રાખવાનો કે એને કદી પણ જોડે જો પી શકતું નહીં તો પાણી પીવડાવવું નહીં અને ત્યારબાદ જરૂર જણાય તો પશુ ચિકિત્સકને બોલાવીને એની સારવાર કરાવવી જોઈએ. તો આટલી આપણે કાળજી રાખશું તો આવી કાળજી ગરમીમાં આપણે આપણા પશુઓને બચાવી શકશું.
0: ઉપરાંત જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના ખાતે હીટવેવથી અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ છે, જેથી જરૂરિયાત મુજબ પશુપાલકોએ તાત્કાલિક દવાખાનાનો સંપર્ક કરી નિષ્ણાત પશુ ચિકિત્સકની સલાહ લઈ પશુની સારવાર કરાવવી જોઈએ. આજના પ્રાસંગિકમાં આપણે સાંભળ્યું ગરમીમાં પશુધનની કાળજી એ વિષય પર નિવૃત્ત જિલ્લા નાયબ પશુપાલન અધિકારી ડોક્ટર હરીશ ઠક્કર સાથેની વાતચીત. સંપાદન અશરફ મકવાણી, પઠન કલ્પના શાહ, પ્રસન્ન આકાશવાણી.

રેશન કાર્ડ, મહેસૂલ રેકોર્ડ, સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર પરથી ઘેર બેઠા મળતી થશે, જેનાથી અલગ અલગ વેબ પોર્ટલ પર કે કચેરીઓમાં રૂબરૂ જઈને કતારમાં ઉભા રહેવાથી પણ મુક્તિ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો પોતાના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800 1170 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. રાજ્યના શિક્ષકો

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની

0: અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી આજે રાજસ્થાનના બીએસએફની સાંચી બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ રોપવે કેબલ કારમાં ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓને બચાવી લેવાયા. અમેરિકાએ ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશોને અબ્રાહમ કરારમાં જોડાવવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર એકમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાત લેશે. સિક્કિમમાં તેમના રોકાણ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને અનેક સ્થળોની મુલાકાત લેશે.
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજ સિક્કિમ યાત્રા કે પહેલે દિન દેવરાલી મેં નામગ્યાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિબેટોલોજી કા દૌરા કરેંગે ઓર ગેંગટોક મેં મહિલા કે લિયે 3 બસો કો હરી ઝંડી દિખાયેંગે. કલ વો નાથુલા કા દૌરા કરેંગે ઓર સાથ હી ગેંગટોક મેં સિક્કિમ વિશ્વવિદ્યાલય કે દીક્ષાંત સમારોહ મેં શામિલ હોંગે. અપની યાત્રા કે અંતિમ દિન રાષ્ટ્રપતિ મુર્મુ ગેંગટોક કે પોલ્ટો સ્ટેડિયમ મેં સિક્કિમ પોલીસ કો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કે પોલીસ કલર મેડલ પ્રદાન કરેંગે. માનસ પટેલ શર્મા, આકાશવાણી સમાચાર, ગેંગટોક.
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નવી દિલ્હીમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ, જાપાનના વિદેશ મંત્રી તોશીમિત્સુ મોટેગી અને અમેરિકાના સેક્રેટરી માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેશે. મંત્રીઓ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં ક્વાડ સહયોગને આગળ વધારવા, ક્વાડ પહેલ પર પ્રગતિની સમીક્ષા કરવા અને ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં તાજેતરના વિકાસ અને પરસ્પર ચિંતાના અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચિંતન કરવા પર વિચારોનું આદાન પ્રદાન કરશે. મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસેફિક માટે ક્વાડ વિઝનને ધ્યાનમાં રાખીને મંત્રીઓ ગયા વર્ષે 1 જુલાઈના રોજ વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી ચર્ચાઓ પર આગળ વધશે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓ ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા. અમેરિકાના સેક્રેટરી માર્કો રૂબિયો આ મહિનાની 23મી તારીખે ભારતની 4 દિવસની મુલાકાત માટે આવ્યા હતા. સાંભળી એક અહેવાલ.
2: इस साल क्वाड विदेश मंत्रियों की बैठक ऐसे समय में हो रही है जब विश्व भर में अनिश्चितता का माहौल है और पश्चिम एशिया में संकट गहराया हुआ है.

0: ભાવે અંતિમ આવી છે, જે દ્વારા હુમલો કરવાનું આવે તે પહેલા ત્યાં છુપાયેલા હતા. શંકાસ્પદ આતંકવાદીઓને હિલચાલ અંગે ચોક્કસ માહિતી મળ્યા બાદ સેના પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફની સંયુક્ત ટીમે શનિવારે આ વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABLDને ફોલો કરશો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન યુદ્ધને સમાપ્ત કરવા માટેના સાઉદી અરેબિયા સહિત ઘણા દેશો માટે અબ્રાહમ કરારમાં જોડાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. અબ્રાહમ કરારને મધ્ય પૂર્વ માટે સંભવિત ઐતિહાસિક ઘટના ગણાવી છે. તેમણે સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન અને બહેરીન સહિતના દેશોને આ કરારમાં જોડાવવા વિનંતી કરી. બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત 2020માં કરાર પર હસ્તાક્ષર કરનાર પ્રથમ દેશ હતા. અબ્રાહમ કરારે તેમના પહેલા કાર્યકાળમાં અમેરિકાની મધ્યસ્થી દ્વારા કરવામાં આવેલા કરારો છે, જેનો ઉદ્દેશ્ય ઇઝરાયલ અને અનેક આરબ અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાનું છે. ટ્રમ્પે કહ્યું કે આ કરારોએ ભાગ લેનાર રાષ્ટ્રોને નાણાકીય, આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનાવ્યા છે. દરમિયાન ઇરાને કહ્યું કે અમેરિકા સાથેની વાટાઘાટોમાં થોડી પ્રગતિ થઈ છે, પરંતુ કોઈ કરાર ટૂંક સમયમાં થવાની શક્યતા નથી.
1: બીજા રિપોર્ટ્સ અનુસાર ઇરાન

of Surf Women's Football Championship at Margao in Goa.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. ગુજરાતમાં 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 3 દિવસના રાજ્યના પ્રવાસે. પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ વિકાસ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઇંધણ, ખાતર અને વિદેશી મુદ્રા પર વિશેષ ધ્યાન આપવા આહવાન કર્યું. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પટેલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને આગામી 21 જૂને યોજાનારી નીટ 2026 પુનઃ પરીક્ષાનું સલામત, સુરક્ષિત અને સફળ સંચાલન કરવા અનુરોધ કર્યો. રાજ્યના નાગરિકોને હવે ફરિયાદ નિવારણ

0: રેશન કાર્ડ નેશનલ રેકોર્ડ સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ વોટ્સએપ પરથી જ ઓનલાઈન મળશે. કોરોનાના કેસોને પગલે રાજ્ય સરકાર સતર્ક હોસ્પિટલોમાં અનાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. ભચાઉ પોલીસે ગુનાખોરી ડેમમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું. 256 વાહનો તપાસાયા, 16 ડિટેન કરાયા, 6 પ્રોહિબિશન કેસ નોંધાયા. જિલ્લાના અબડાસા અને લખપત નગરીય કિનારે ગઈકાલે એજન્સીઓની આખો દિવસ ચાલેલી સર્ચ ઓપરેશન દરમિયાન વહેલી સવારે એક સેટેલાઇટ ફોન અને મોડી સાંજે માદક પદાર્થના વધુ 11 પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી. આઈપીએલમાં આજે પ્લે ઓફમાં પ્રવેશેલી 2 ટીમો ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમો વચ્ચે ક્વોલિફાયર મેચ રમાશે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગે.
1: આકાશવાણી જેવું હું ભૂજ કેન્દ્ર.

ઓનલાઈન ભોજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પરંતુ કરીએ છીએ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમની શરૂઆત મનહર ઉદાસના સ્વરથી કરીએ.

سورج برکت نے فرمایا پسانے یہ وناش فاسنی رچنا અને આ સાથે જ હિન્દી ફિલ્મ ગીતોનો પ્રયોગ કરશો. ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં જ સમાપ્ત કર્યું. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

Next.

शराब देना है।

शाम को आती रात में ऐसे गिरफ्तार करते हो, शर्म नहीं आती तुम्हें?

પ્રોગ્રામ રચના સાંભળી. શબ્દો હતા દાસી જીવન, અને આ સાથે જ સંકળાયેલો આ કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમની શરૂઆત શમશાદ બેગમ રસ્વાથી કરીએ. ફિલ્મ દુલારી.

અને હા સાંભળ, હજુ એક નિયમ છે.

0: जाणजो के सरकार श्री मोदी भाई ने बताया कि अंत्योदय राशन कार्ड धारको अग्रता धारको कुटुंब ने बिना पात्र अनाज बांटते संबंधित जिला निवासी अधिक कलेक्टर श्री ने फरियाद कर सकता है। हमें तो मई राशन मोबाइल कार्ड द्वारा राशन कार्ड में लगती वैलिड माहिती तेज मेड़ा अनाज न जत्थो रसीद मेरी सकता है तथा फरियाद भी मिली सकता है। जो अधिकारियों ने निर्णय की संकोच न थे तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर में सीधी अर्जी के अपील कर न्याय मेरी सको। फोन नंबर 0709 229 5849। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિકારીશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતમાં ફરિયાદ નોંધાવી અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0709 232 5849।
1: कार्यक्रम में हवा पूछे लोकगीत प्रभावी वाणी स्पर्धा।

0: कारण ठक्कर ने सर्व आप कार्यक्रम की अंतिम रचना सांभ्या साथ लोक संगीत नो आ कार्यक्रम अहीं ज समाप्त करिए। कार्यक्रम नु प्रसारण करण आकाशवाणी भूज केन्द्र पर श्रोता मित्रों सवार में 11 थवा जाई रहा है। પછીનું પ્રસારણ અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું।
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। ભારતીય શેર બજારમાં આજે પણ વધારો, સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઉછાળો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંકલેશ્વરના નવા કાંસિયા ગામે સવારે વાસમો ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો। અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટની વરણી, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ, શાસક પક્ષના નેતા જશુ ઠાકોર અને દંડક તરીકે અતુલ મિશ્રાની વરણી। અમદાવાદમાં પ્લેન ક્રેશ સ્થળ પર નવી ઇમારતનું નિર્માણ કરાશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાતે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ઓટાવામાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે મુલાકાત કરી। જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ રોપવે કેબલ કારમાં ફસાયેલા 300 વધુ પ્રવાસીઓને બચાવી લેવાયા। અમેરિકાએ ઇરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશોને અબ્રાહમ કરારમાં જોડાવા પર ભાર મૂક્યો। યુદ્ધવિરામ વચ્ચે અમેરિકન સૈન્યએ હોર્મોઝ સ્ટ્રેટ નજીક ઇરાની મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને બોટને નિશાન બનાવ્યા। ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને દેશભરમાં ઇન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવાનો આદેશ આપ્યો। હવામાન વિભાગે આજે દિલ્હીમાં ગરમીનું યલો એલર્ટ જારી કર્યું। મહત્તમ તાપમાન 44-46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે। રાજ્યમાં આગામી 31 મે સુધી હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા। અને ફૂટબોલમાં ભારતે સાફ મહિલા ચેમ્પિયનશીપની પ્રથમ ગ્રુપ બી મેચમાં માલદીવને 11-0 પરાજય આપ્યો। હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો।

0: શું કામ કરો છો?
1: ખેતીવાડી માં કામ કરે.
0: ખેતીવાડી શું પકાવો છો?
1: જૂન
0: મહિનામાં કેરી આવે એટલે આગળની જે વલસાડ ની કે નવસારી ની કે એ બાજુ ની જુનાગઢ ની કેરીઓ બધી પૂરી થાય પછી આ બાજુ કચ્છ થી કેરી શરૂ થાય છે. અને કચ્છ ની કેરી મીઠી બહુ હોય.
1: મીઠી હોય ને, કેસર કેરી તમે ખાવ તો બહુ મીઠી લાગે.
0: અચ્છા, અને ફળ થોડુંક નાનું હોય. કાચી કેરી નું ખાવાનું તો ખરેખર સરસ થાય. તમે એના આથા બનાવો, વઘાર્યા બનાવો, કેરી કટકા બનાવો, તમે બાફલો બનાવો, ઘણી બધી આઈટમ બને છે કેરી. સાચી વાત છે. સીઝન માં કેવી ગરાગી રહી છે તમારે? તમારા ખેતર ની બહાર સ્ટોક મંગાવે ત્યાં, એટલે આખો બોક્સ ભરીને ત્યાં જાય. બરાબર છે, બરાબર છે. તો એમાં કસ્ટમર બાંધેલા છે તમારા દર વર્ષ ના?
1: બાંધેલા છે.
0: અને ભાવ પણ સારો મળતો હશે?
1: ભાવ સારો મળે એટલે બારે મૂકી ને અહીંયા પછી ભાવ એટલો ના આવે.
0: બરાબર છે. પછી તમે ક્યાંય ફોરેન માં કે એવી રીતે એક્સપોર્ટ કરો છો?
1: બિલકુલ, અમે કરી રહ્યા.
0: બરાબર છે. અને ઘરના પરિવારને બધા આ કામ જ વપરાયેલા છો?
1: ઘરના કામ કરી છે.
0: બોલો, તમે ગીત સાંભળ્યું છે?
1: સંભળાવી દીધું ને પહેલા, ચાર પહેલા
0: સંભળાવી દઈએ તમને તમારી પસંદગીનું આ ગીત સાંભળો.

0: नमस्कार, हेलो। हाँ जी,
1: बोलो
0: बरकतभाई। કઈ ગીત સાંભળવું છે? શું કરો છો બરકતભાઈ?
1: મોરબીમાં?
0: હા, પણ ત્યાં શું કામ કરો છો? ખેતીવાડી
1: કડિયા
0: કામ કરો છો? અચ્છા, તો કડિયા કામ માં શું શું બનાવ્યું અત્યાર સુધીમાં? તમારા હાથ નીચે પણ થોડા કામ કરતા હશે ને મજૂરો?
1: મજૂરો છે મારી પાસે,
0: હા, કારણ કે એકલા પીછા બધું થાય નહીં એટલે મારી સાથે રાખતા જ
1: પડે.
0: અભિનંદન, અભિનંદન સંભળાવ્યું તમારી પસંદગીનું ગીત.
1: થેન્ક યુ.

0: नमस्कार, हेलो।
1: हेलो,
0: हाँ जी,
1: मैं गांधीजाम से विष्णु भाई जी बोल रही हूँ।
0: बोलो विष्णु भाई।
1: तुम्हें कहीं बोलो?
0: हेलो, बोलो छू एकदम मजामा।
1: तो आपने गीत संभावना राम जाने पांच वर्ष संभावी दीद
0: राम जाने।
1: हाँ,
0: शू करो छो विष्णु भाई?
1: हाँ, काम करो छो गांधीजाम खाप से मारे
0: सवेरे रेडियो सेट कितने वाले चालू थे तुम्हारे
1: त्यां? नौ वाले थे। ये
0: क्या बात है,
1: રામ
0: રામે જણાવી દીધું તમારો ફોન લાગી ગયો આપના પરિવાર ને કોણ છે? બાળકો શું ભાવે છે? સરસ, એટલે તમે બંને ઉપર પ્રભુત્વ જમાવી દીધું છે, તમે જેન્ટ્સ ટેલરિંગ નું કામ કરો છો અને દીકરો છે લેડીઝ ટેલરિંગ નું કામ કરે છે, બરાબર છે? એટલે મલ્ટીપલ કામ બધું તમે કરો તો છો જ સાથે મળીને, તમે આવીએ તમને તમારી પસંદગીનું ગીત

કોઈ સંતરાને આપો છો, કોઈ મંદિરમાં જઈને ભોજન કરો છો, કેવી રીતે?

જરૂર સંભળાવીએ તમને તમારી પસંદગીનું આ ગીત સાંભળો.

જી. મહેશભાઈ, પોરબંદર માં કેવી ગરમી પડી રહી છે અત્યારે? નાના બાળકો એ, ગર્ભવતી મહિલાઓ એ અને વૃદ્ધો એ બહુ બહાર ના નીકળવું, એટલે લગભગ 11 વાગ્યા સુધી ની વચ્ચે એના ગાળા ને અવોઇડ કરવો જોઈએ, કે એમાં જરૂરી કામ હોય તો જ બહાર નીકળવું, ત્યાં સુધી બહાર નહીં નીકળવું. બરાબર છે જી. અને બોલો, આજે કયું ગીત સાંભળવું છે? બરાબર છે, ચોક્કસ. તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો. સંભળાવીએ તમારી પસંદગીનું આ ગીત.

0: नमस्कार, हेलो हेलो
1: हेलो हेलो बोलो बोलो।
0: हाँ जी, कम छो?
1: बहुत मजा है।
0: क्या बोलो छो?
1: मेरी मारो प्रथम पहले उसके विजय कुमार पाठक को भी दो।
0: बोलो बोलो विजय भाई, कम छो?
1: बहुत बहुत मजा है। मैं बहुत मजा से
0: બરાબર છે. બાકી પ્રોગ્રામ તમે હજી એમને સાંભળો છો?
1: હા, સાંભળું. બેંકિંગ વાળા પ્રોગ્રામ ચોક્કસ સાંભળજો. આનંદ,
0: કેવી ગરમી છે અત્યારે?
1: ગરમી તો સખત છે અત્યારે, બહુ ગરમી છે.
0: ચોક્કસ સંભળાવીએ આપને આપની પસંદગીનું ગીત.
2: મેં ઓર મેરી તન્હાઈ અક્સર યે બાતે કરતે હૈ તુમ હોતી તો ક

સાચી વાત છે. એટલે મેં સાંભળ્યું છે હલવાસન ની ત્યાં ની ખંભાતની રીત જે છે ને એ કોઈને ખબર નથી હોતી કે હલવાસન કેવી રીતે બનાવવાનો. એ લોકો ની એક જૂની પરંપરા છે, એ લોકો ની એક જૂની સંસ્કૃતિ છે જેમાં સાચવીને લોકો બેઠા છે. હા, મેં વાત સાંભળી છે કે હલવાસન પ્રોપર ત્યાંના વ્યક્તિઓ બનાવે છે અને વહુ હોય ને તો એમને રેસીપી બનાવતા શીખવાડે છે, પણ છોકરીઓને નથી શીખવાડતા. પહેલા વર્ષો પહેલાની પરંપરા હશે, હવે તો સમય પ્રમાણે બધું બદલાયું છે અને ઘણી બધી વસ્તુઓ પણ બદલાઈ ગઈ છે. હા હા, કયા કયા મંદિરો છે? બરાબર. તો અત્યારે તો વેકેશન ચાલતું હશે એટલે ભીડ તો વધારે રહેતી હશે ને? તમને બધાને સંભળાવીએ તમારી પસંદગીનું આ ગીત.

0: સાથે જ આજનું ફોન ઇન કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે, અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હો તો દર સોમવારે સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો 079-2754-2672 અને બીજો નંબર છે 079-2754-1942. આ નંબર પર ફોન કરો અને અમારી સાથે વાત કરો તો અમે સંભળાવીશું તમારી પસંદગીના ગીતો. તો મિત્રો, આપની રેડિયો સખી હિના મોદીને હવે આપું રજા. નમસ્કાર.
1: હેલો
0: હેલો, આપકી બાત આપકી આવાજ. હેલો, આકાશવાણી
1: આપકી પસંદ આપકા અંદાજ.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરણપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના વતનની વસી મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849.
1: આપ સાંભળી રહ્યા હતા બિનફિલ્મી ગીતો પ્રસંગે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા આવ્યા છે. સમય થયો છે મુખ્ય સમાચારનો.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ થઈ. બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ક્વાડ રાષ્ટ્રો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ મહત્વપૂર્ણ ખનિજોના ખાણકામ અને પ્રક્રિયા માટે પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ભારત યુએસ દ્વિપક્ષીય માળખા પર હસ્તાક્ષર કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય સૈન્ય, જમ્મુ કાશ્મીર પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ અને નાગરિક વહીવટીતંત્રની સંયુક્ત બચાવ ટીમ દ્વારા ગુલમર્ગમાં કેબલ કારમાં ફસાયેલા 300 પ્રવાસીઓને સફળ રીતે બચાવવાની કામગીરીને બિરદાવી. સરકારે રાષ્ટ્રીય રમતગમત બોર્ડ નિયમો 2026 અને રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ નિયમ 2026 સૂચિત કર્યા. જામનગરના મેયર તરીકે મોનિકા દાસ અને ડેપ્યુટી મેયર પદે રાકેશ દારની વરણી.

0: સુનાવણી નિવરણી. મિઝોરમમાં આજથી ચોમાસુ શરૂ થયું. હવામાન વિભાગે રાજ્યના લોકોને વરસાદની મોસમ શરૂ થતાં જ સતર્ક રહેવા અપીલ કરી. ઇઝરાયેલે લેબનોન પર હુમલા શરૂ કર્યા. આજે સાઉદી અરેબિયામાં હજ યાત્રાનો સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ અરાફતનો દિવસ ઉજવાઈ રહ્યો છે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ રશિયન વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે રશિયા યુક્રેન યુદ્ધ અને ઇરાનની પરિસ્થિતિ પર ચર્ચા કરી. રાજ્યમાં વર્ક ફ્રોમ હોમના અમલ માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. રાજ્યમાં ઇંધણનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાથી અફવાઓથી દૂર રહેવા સરકારની નાગરિકોને અપીલ. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર એકમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે, જ્યારે આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. હવે પછી બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સંજય ઉજાણેશ્વર.

આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રથી આપ મળી રહ્યા છો ગુજરાતી ગીતો. હેમા દેસાઈના સાંભળશો, ગીત છે અનિલ જોશીનું.

0: Namaste Venu, Namaste Jignaben.
1: Namaste Venu, Namaste Daraben.
0: જીગ્નાબેન, કાર્યક્રમની શરૂઆતમાં એક સરસ મજાની પ્રભુને પ્રાર્થના કરીએ ને કે હે પ્રભુ, આપે તો એવું ફલક આપજે કે બે રોક ટોક ઉડી શકું એવું મલક આપજે.
1: ખબર છે માંગ્યું મળતું નથી સૌને, અહીં તોય મારી આસ્થાને એક ફલક આપજે.
0: છું સવાર જે નૌકા પર હલે શું બની જા, સાથ તારો મને કિનારા તલક આપજે.
1: હરેક શોકના શમણા ને ઓથાર પણ સઘળું એ સમાવી દઉં ને તેવી પલક આપજે.
0: વેરાણા છે જે અચરજો તે વેર્યા અહીં, મટકોએ મારેના નજર આ પલક આપજે.
1: સુરમાં ગાઈ શકાય સ્તવનો તારા ગાવાની, ઉધારીમાં કોયલની મીઠી હલક તો આપજે.
0: ચિંગાબેન, આપણે પ્રભુને એવી પ્રાર્થના તો અચૂક કરીએ એટલે પ્રભુ પૂરી કરે છે, પણ આ કળિયુગમાં સાક્ષાત ભગવાનના દર્શન થવાના તો રહ્યા, પણ પોતાની પ્રતિકૃતિ રૂપે એને એક સરસ મજાનું સ્ત્રી પાત્ર ધરતીને અને આ જગતને આપ્યું છે. સ્ત્રી એક એવું પાત્ર છે કે જે પોતાના કુટુંબને, એની આસપાસના લોકોને બને એટલું સરસ મજાનું સુમેળ ભર્યું જીવન આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે અને બધા સંબંધોને સરસ રીતે નિભાવી પણ જાણે છે.
1: અને સ્ત્રી છે ને સૌથી વધુ ક્યાં રહે ખબર છે?
0: રસોડામાં.
1: સ્ત્રીને રસોડાની રાણી કહેવામાં આવે છે, અન્નપૂર્ણા કહેવામાં આવે છે. અને ક્યારેક કહેવાનું મન થાય કે ચાલ ને તારા માટે રસોડામાં બે સારા સ્પીકર મુકાવી દઉં તો તને રસોઈ કરતા સારું મ્યુઝિક સાંભળવા મળે, ત્યારે સ્ત્રી શું કહે છે ધારાબેન ખબર છે?
0: હા હા.
1: ત્યારે તે ખડખડાટ હસીને કહે છે કે રસોડાના અવાજો છે ને એ જ તો મારા દોસ્ત છે.
0: અને બહેનો, હવે રસોડાના અવાજો આ કવિતા સાંભળતા સાંભળતા તમને પણ સંભળાશે. સાંભળજો હો, નળના ટપકવાનો ટપ ટપ અવાજ,
1: કડાઈમાં ફરતા

ચમચાનો ગરમ અવાજ, તેલમાં પાણી પડે ને તો થતો તર તર અવાજ, હિંગ વાળ્યા વગારનો છમછમ અવાજ, કુકરની સિટીનો તો મોટો બધો અવાજ, કોફીના કપમાં ફરતી ચમચીનો કોમળ અવાજ, તવી અને સાણસીનો એક સુર થતો અવાજ, વાસણોનો ખણખણ અવાજ. અને આ બધા અવાજો જાણે કે તમને રસોડામાં જ પાછા લઈ જાય, કેમ ખરું ને બહેનો? અને અત્યારે આપણી બહેનો પણ રસોડામાં જશે. હા, આ બધા અવાજો તો સંભળાતા જ હશે.

આવનો રસોઈ એટલે સ્ત્રીની લાગણીઓથી ભરેલો ઓરડો. આ સ્ત્રી પોતાની સાથે કેટલી વાતો કરતી હોય છે. પોતાની સાથે વાતો કરતી કરતી એ સરસ

0: મજાની જે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે ને એમાં એ અલગ અલગ જાતના મસાલાનું એવી રીતે સરસ સુયોજન કરે છે. આપણે સ્વાદને તો સંતોષ આપે જ છે પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્યની ખ્યાલ પણ રાખે છે. અને આવા અનેક કઈક કેટલી જાતના મસાલા છે જે આપણી તંદુરસ્તીમાં ખૂબ ઉપયોગી નીવડે છે.
1: તો જરૂરી રસોડામાં સૌથી મહત્વનું બધું હોય ને તે કયું છે ખબર છે?
0: હું સમજી ગયેલો જીજ્ઞાબેન.
1: હા જરાબેન, પ્લેટફોર્મ પર પડેલો મસાલાનો ડબ્બો. અને એ મસાલાના ડબ્બામાં રાઈ હોય, હિંગ હોય, હળદર હોય, જીરું હોય, મરચું, મીઠું, તણાજીરું, મેથી, અજમો, સુવા અને આવા કેટલાય જાતના મસાલા હોય કે જે મસાલા છે ને એ આપણા શાકભાજીને અને રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે અને સાથે સ્વાસ્થ્ય પણ આપે છે. તો આજે આપણે એવા જ મસાલાની વાતો કરીશું.
0: એમાં જો આપણે વાત કરીએ જીજ્ઞાબેન તો સૌથી આપણે પહેલી વઘારમાં નાખીએ રાઈ. રાઈની ઉપયોગીતા શું? તો કે દરેકના રસોડામાં રાઈ તો હોય જ, પણ રાઈ મેથીનો વઘાર છે ને એ ખાવામાં અદભુત લાગે અને સાથે સાથે એ અથાણા અને રસોઈને પાચક પણ બનાવે છે. આ રાઈ છે ને એ પાચન અને રુચિપ્રદ પણ છે. અને ખાસ કરીને જે મરચાનું રાઈ ચડાવેલું અથાણું હોય ને આ અથાણું ખૂબ જ ગુણકારી છે. અને આપણી પાસે તો મસાલાઓનો ખૂબ મોટો ખજાનો છે. દરેક ગૃહિણી આ દરેક મસાલાને સારી રીતે સમજે પણ છે અને એના ઉપયોગની માત્રા અને પ્રમાણને પણ ઓળખે છે.
1: અને ધારાબેન, રસોઈમાં માત્રા અને પ્રમાણનું જ મહત્વ છે. જો ભીંડાનું શાક છે ને એ તમે પણ બનાવો અને હું પણ બનાવું, પણ તો પણ ભીંડાના શાક બનાવવામાં ઘણો ફેર હોય.
0: હા, હથરોટી તો દરેક સ્ત્રીની અલગ અલગ જ હોય.
1: બહેનો, રાઈ પછી મારું આવે છે હળદરનું. હળદર છે ને એ સ્ત્રીઓને અતિપ્રિય હોય છે. હળદર વિના રસોઈ અને અથાણા તો શક્ય જ નથી. અને તેથી જ તો હળદરને રસોડાની રાણી કહેવામાં આવે છે. આમ જોઈએ તો હળદરના ઔષધીય ગુણો તો અપાર છે. તે પાચન તંત્ર પર કામ કરે છે. ખોરાકની સાથે જો હળદરનો ઉપયોગ કરવામાં આવે ને તો તેના વિશિષ્ટ ગુણો પણ પ્રાપ્ત થાય છે. હળદર સ્વાદમાં તીખી તથા કડવી છે. તે કફ અને પિત્તનું પણ શમન કરે છે. ઘા અને ચાંદાને રૂઝવે છે અને ચામડીના વિકારોને પણ દૂર કરે છે. હળદર પાંડુરોગ, શરદી, આંખના રોગો, સોજા અને પ્રમેહને પણ મટાડે છે. હાડકા ભાંગ્યા કે તૂટ્યા હોય ને તો હળદરના સેવનથી સંભાળ પણ જાય છે. હળદરથી ભોજન તો સ્વાદિષ્ટ બને જ છે, સાથે રુચિ ઉત્પન્ન કરે છે અને રંગ પણ ઉત્પન્ન કરે છે. રસોઈમાં હળદરનો ઉપયોગ કરવાથી શાકભાજીમાં જે સૂક્ષ્મ જંતુઓ હોય છે ને તેનો નાશ થાય છે. તેમજ અથાણામાં પણ હળદરનો ઉપયોગ કરવાથી તે બગડતા નથી. આ રીતે હળદર તો રસોડાની રાણી છે.
0: અને બહેનો, હવે વાત કરીએ હિંગની. જેમ રસોડામાં હળદરનું સ્થાન અગત્યનું ને એવી રીતે હિંગ પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આપણે જે પણ ખોરાક ખાઈએ એમાં હોજરીમાં અને અતાડામાં ગેસ ટ્રબલ અથવા વાયુનો પ્રકોપ આપણને થયા જ કરતો હોય. તેમજ વ્યવસ્થિત પાચન ઘણાને ન પણ થતું હોય. ક્યારેક કેટલાક કારણોસર જઠરનો અગ્નિ મંદ પડી જાય છે અને તેના કારણે હોજરીમાં કાચો રસ એટલે કે આમદોષ, આ જે આમદોષ ઉત્પન્ન થાય છે ને એને કંટ્રોલ કરવામાં હિંગ ખરેખર એક ઉત્તમ દવા તરીકે કામ કરે છે. તેના સેવનથી પાચન પણ સરસ થાય છે, ભૂખ લાગે છે અને વાયુ પણ શાંત થઈ જાય છે. અને આ જે આમદોષ ઉત્પન્ન થાય છે ને એનો તે સંપૂર્ણપણે નાશ કરી દે છે. દાળ શાકમાં હિંગનો વઘાર કરવામાં આવે છે, એની સુગંધ આજુબાજુ ફેલાય ને તો એનાથી રસોઈ તો જોરદાર આંગળા ચાટી જઈ અને સ્વાદિષ્ટ બને છે. અને ખાસ કરીને કહેવાનું કે બહેનો, હિંગ છે એ ગર્ભાશયનું સંકોચન પણ કરે છે, એટલે કે વાય, ગમ, ઉધરસ અને આંકડાને તો મટાડે જ છે, સાથે સાથે ગર્ભાશયને થતા જે રોગો છે ને એમાં પણ ખૂબ કામ લાગે છે. મગજને અને યકૃતને એટલે કે લીવરને બળવાન પણ બનાવે છે અને મળને બાંધી દે છે, એટલે કે મળો અને જાળાને મટાડવામાં પણ મદદરૂપ બને છે. અને ખાસ કરીને જે આજે વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે નાની ઉંમરમાં યુવાનોને હાર્ટ એટેક આવી જાય છે, તો આ હિંગ છે ને એ હૃદય રોગમાં તો ખૂબ જ પ્રભાવકારી અને અસરકારક નીવડે છે અને હૃદયને બળવાન પણ બનાવે છે.
1: ધારામાં હવે વાત કરીએ જીરાની. ધાણાની સાથે જીરું હોય છે ને એ બંને એક સાથે ખાંડી અને તેનો સંગ્રહ કરવામાં આવે છે, તેને ધાણા જીરું કહેવામાં આવે છે. જીરાના ચપટા બીજ થાય છે, તેનો સ્વતંત્ર રીતે પણ ઉપયોગ થાય છે. ધાણા અને શાકને જીરાથી વઘારવામાં આવે ને તેમજ દહીં અને છાશમાં પણ ધાણા જીરાનો પાવડર ઉમેરીને જો ઉપયોગ કરવામાં આવે ને તો ખૂબ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. જીરું છે ને એ ખોરાકનું પાચન કરે છે.

વાયુને દૂર કરે છે અને જીરું પેશાબના તમામ રોગોને દૂર કરી પથરીને પણ મટાડે છે તથા ઉલટી અને ઝાડા કે અપચો હોય કે આફડો હોય ને કે તાવ પણ આવ્યો હોય તો તેને પણ દૂર કરે છે. તો બહેનો છે ને જાણી વાત.

કરીએ કે જેનાથી રસોઈમાં ચાર ચાંદ લાગી જાય છે, પહેલા આદુ અને સૂંઠ. આપણા સૌને રસોડામાં બનેલું આદુ ને સૂંઠ તો હોય જ, દાળ શાકમાં આદુ તો નાખવું જ જોઈએ અને એનાથી સ્વાદ પણ જોરદાર થાય. અને આદુ ને જો યાદ કરીએ તો સરસ મજાની ચા અને ચટણી તો યાદ જ આવે ને. આદુ વાળી ચા પણ બનાવવી જોઈએ અને આદુ અને કોથમીરની ચટણી પણ બનાવવી જોઈએ. અને સૂંઠ ની જો વાત કરું તો છાશમાં સૂંઠ નો પાવડર ઉમેરીને પીવાથી છાશ સ્વાદિષ્ટ તો લાગે જ છે, પણ પાચનમાં પણ સરળતા રહે છે. અને છાશ થી જો કોઈને એસિડિટી થતી હોય ને તો એનો ભય પણ ઘટી જાય છે. શાકભાજી લેવા જઈએ ત્યારે આપણે બધો મસાલો ખરીદીએ. આ મસાલામાં આદુ, કોથમીર, ફુદીનો, લીલા મરચા આ

0: લેવાના જ, એટલે આદુઓ ગામનો મસાલો કદાપી આપણે લઈએ જ નહીં. આ દ્રવ્યો છે ને એ અગ્નિને પ્રદીપ્ત કરે, એટલે કે પેટમાં ભૂખ લગાડે, પાચન કરે, આપણને કબજિયાતની તકલીફ પણ દૂર થાય અને કાચા રસને પણ દૂર કરે. ઉલટી હોય, પેટનો દુખાવો હોય, ઉધરસ હોય, હૃદય રોગ હોય, શરીરમાં કોઈ જગ્યાએ સોજાનો ભય હોય, અથવા તો બહારના અંગોની સાથે સાથે અંદરના કોઈ અવયવોમાં સોજા હોય ને, હળસ હોય કે ગેસ હોય, આ બધી જ જગ્યાએ આદુ અને સૂંઠ એ ખરેખર સોના જેવું કામ કરે. અને આદુ અને સૂંઠ તો પરમ હિતકારી છે જ, સાથે સાથે રસોઈમાં ખાસ કરીને દાળ શાકમાં અને વિવિધ ફરસાણમાં એનો જો ઉપયોગ કરીએ ને તો અનેક દોષ દૂર થાય. હવે વાત કરીએ મેથીની. મેથીમાં ચપટા અને પીળા બીજ હોય છે અને આ મેથી દાણા દરેક મસાલાના ડબ્બામાં હોય જ છે, કેમ કે દાળ શાક માટે વઘાર કરવામાં આવે છે ને ત્યારે મેથીનો ઉપયોગ કરવામાં આવે છે, અને મેથી વગર તો દાળ શાક કઢી બધું અધૂરું જ છે. મેથીના છોડને મેથીની ભાજી કહેવામાં આવે છે. આ ભાજીનું શાક બનાવવામાં આવે છે ને તેમાંથી મેથીના ગોટા, મેથીના ભજીયા, મેથીના થેપલા, મેથી પાક કે મેથીના લાડુ બનાવવાની પ્રથા છે ને એ સૌને ત્યાં હોય જ છે. મેથી વાયુ અને કફને દૂર કરે છે. મેથી સ્નિગ્ધ સુગંધી વાયુને સવળો કરનાર, પાચક, વીર્યવર્ધક, ફલકારક, સોજા અને તાવને મટાડે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે. મેથીની ભાજી છે ને એ ઠંડી છે, દાનાશક અને ઝાળો સાફ લાવનાર છે. તે શરીરની પીડાને દૂર કરે છે. મેથીનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે ને તો પાંડુરોગ પણ મટે છે, વાળના રોગો મટે છે, સફેદ વાળ પણ દૂર થાય છે અને કાળ પણ નથી પડતી, સાઇટિકા અને રુમેટિઝમ પણ મટે છે. અને આ સરસ વાળની તમે વાત કરીને તો પણ જીવનમાં મેને છે ને મેથી કરવી બહુ લાગી હો, પણ હવેથી તમે આજે ઉપાય કર્યા છે ને એના લીધે હું મેથી ખાતી થઈ જઈશ. જાણબીન, મેથી કરવી છે પણ ખૂબ ઘૂંટેલી છે. હા, અને બેનો સરસ મજાની સ્વાદિષ્ટ રસોઈ જો બનાવવી હોય તો આપણે લસણને કેમ ભૂલી શકીએ. આની ભોજન છે એ ખૂબ વિવિધતા ધરાવે છે. વૈવિધ્યસભર અને રસદાર ભોજન પાછળ આવેલા મસાલાઓ તો કારણભૂત છે ને. લસણ પણ એમાંનું એક અગત્યનો મસાલા દ્રવ્ય છે. હા, દાળ અને શાકમાં આપણે લસણ ઉમેરીને તો આ બધા શાકનો સ્વાદ ખૂબ જ સરસ બને છે. દાળ શાકમાં જો ન ફાવે તો લસણની ચટણી તો બનાવી જ શકાય. તો આ લસણ છે ને એક ઉત્તમ ઔષધ તરીકે, ઉત્તમ આહાર તરીકે અચૂક સાબિત થાય. લસણના સેવનથી હૃદય રોગ, વાના રોગ, હાડકાના રોગ, કેન્સર, ડાયાબિટીસ, હેસ્ટ્રોબલ આવા અનેક રોગો માટે ખૂબ જ લાભદાયક છે. તે મગજને મજબૂત બનાવે છે, આપણી જે જોવાની દ્રષ્ટિની શક્તિ હોય ને એને પણ સતેજ બનાવે છે. ધારાબેન, આપણે રાઈ, જીરો, હિંગ, હળદર, મેથી, આદુ, લસણ બધાની વાત કરીને તો કાળા મરીને કેમ ભૂલાય? કાળા મરી છે ને એ સુગંધ વર્ધક, ઉત્તેજક, પાચક, અગ્નિવર્ધક, રુચિકર, કફનો નાશ કરનાર અને કૃમિને દૂર કરનાર છે. કાળા મરી સ્વાદમાં તીખા હોય છે, તેમ છતાં પચ્યા પછી મધુર બને છે. તે ઉત્તેજક હોવાથી તેનો પ્રભાવ આંતરડા સુધી પડે છે. કાળા મરીના ઉપયોગથી પાચન સારી રીતે થાય છે. અપચો, મરડો, આફરો એ બધાને શાંત કરે છે. મરીની અંદર પાયરિન નામનું એક દ્રવ્ય હોય છે, તેના કારણે મલેરિયા મટે છે. અને જે લોકો દેશ દેશના પ્રવાસ કરે છે ને તેને પાણી બદલવાથી જો રોગ થતા હોય ને તો આ સમયે કાળા મરીના 5-6 દાણા 2-3 વખત ચાવીને ખાઈ જવા જોઈએ. મરી ચાવવાથી પાણી પરિવર્તનને કારણે થતા દોષો દૂર થાય છે. અને દાળ શાકમાં લાલ મરચું કે તેનો પાવડર નાખીને તીખાશ ઉત્પન્ન કરવામાં આવે છે ને તો ઘણાને આ મરચું માફક નથી આવતું, એટલે મરચાંને બદલે તીખાશ ઉત્પન્ન કરવા માટે રસોઈના દાળ કે શાકમાં કાળા મરીનો પાવડર પણ ઉમેરવામાં આવે છે. ગાંઠિયામાં કાળા મરી નાખવામાં આવે છે, તેના કારણે ગાંઠિયા પણ સ્વાદિષ્ટ લાગે છે અને તે જલ્દી પચી પણ જાય છે. ધારાબેન, આપણે બહેનોને મસાલાની ઉપયોગિતાની વાત તો કરી, પણ એ મસાલામાંથી વાનગી બનતી હોય એવી વાત કરીએ તો વાનગીની જો વાત કરું ને તો ભક્ત પાલક પનીર સમોસા, એની સમોસા
1: બોલો છો ને ત્યારે જ મારા મોઢામાં પાણી આવે.
0: હા, તો બહેનો ઝડપથી પાનું અને તેલ લઈને તૈયાર થઈ જાઓ અને નોંધી લો એની રીત અને સામગ્રી. તો સૌ પ્રથમ સામગ્રી જોઈએ તો મેંદો 1/2 કપ, તેલ 2 ચમચી, સોજી 1 ચમચી, બેકિંગ પાવડર 5 ચમચી, અજમો ચપટી, મીઠું સ્વાદ મુજબ, અને સ્ટફિંગ માટે પાલક 1.5 કપ, પનીર 1 કપ, સમારેલી લીલી ડુંગળી 1/2 કપ, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી, તેલ 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર.

0: சில்லி ஃபிளேக்ஸ் அரை சம்ச்சி, ஒரிகானோ அரை சம்ச்சி, பாஃபிலா மெட்டாக்கா மேனங், சிரிலோ சீஸ் அர்தோ கப், அனி மிளகு பவுடர் 5 சம்ச்சி, மேயோனீஸ் 2 சம்ச்சி. હવે જો રીતની વાત કરીએ તો સૌ પ્રથમ સમોસાનું પાર બનાવવા માટે જો રીત જોઈએ તો એ જણાવેલી સામગ્રી મુજબ નવશેકા પાણી વડે પહેલા તો એનો લોટ બાંધી લેવાનો અને આ લોટને બાંધીને ઢાંકીને બાજુ પર રહેવા દેવાનો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં અજમો, આદુ લસણ, મરચાની પેસ્ટ અને સણારેલી લીલી ડુંગળી ઉમેરી અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંકળી દેવાના. ત્યારબાદ સમારેલી પાલક ઉમેરી થોડીક સોફ્ટ થાય ને એટલે ગેસને બંધ કરી દેવાનો. હવે એની અંદર એકદમ ઝીણા ઝીણા સમારેલા પનીરના ટુકડા, બાફેલું બટાકું, હાથેથી મસળીને અને છીણેલું ચીઝ મિક્સ કરી દેવાના. ત્યારબાદ ઉપરથી ચાટ મસાલો, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મેયોનીઝને મિક્સ કરી સ્ટફિંગને તૈયાર કરી લેવાનું. હવે આપણે જે લોટને રેસ્ટ આપ્યો છે એ બાંધેલા લોટમાંથી નાની મજાની સરસ પૂરી વળી એમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરવાનું અને સમોસાના આકારમાં તૈયાર કરીને વાળી મૂકવાના. ત્યારબાદ ઓવનમાં 180 ડિગ્રી પર 10 મિનિટ માટે એને બેક કરવાના. અને જો તમારે બેકડ સમોસા ના બનાવવા હોય અને સ્વાદ માટે તમને જો તળવા હોય તો એને ડીપ ફ્રાય પણ કરી શકાય.
1: ધારાબેન, પાલક પનીર સમોસાની રેસીપી સાંભળીને તો મજા આવી ગઈ. જુઓ ધારાબેન, તમે બેક સમોસાની વાત કરીને તો આજે હું એક સરસ મજાની વેજ હાંડીની રેસીપી કહું. પહેલો સામગ્રી નોંધી લેશો, ફ્લાવર, બટેટા, ડુંગળી, ગાજર, ટમેટા, સીમલા, મરચા, સક્કરિયા, લીલા મટર, મીઠું, આદુ, લસણ, મરચાની પેસ્ટ, મોડું દહીં, મરચું પાવડર, કાળા જીરું, હળદર, કસૂરી મેથી, તેલ, ગરમ મસાલો અને કોથમીર. સામગ્રી રીત નોંધ. વેજ હાંડી બનાવવાની રીત. સૌ પ્રથમ બટા શાક એટલે કે બટેટા, ગાજર, ફ્લાવર, સક્કરિયા આ બટાના નાના ટુકડા કરી તેને બાફવા મૂકવા. બાફતી વખતે તેમાં થોડું મીઠું અને એક ચમચી ખાંડ પાણીમાં નાખવી જેથી શાકનો કલર જળવાઈ રહે. શાક અડધું બફાઈ જાય ને એટલે પાણીમાંથી કાઢી ઠંડુ થવા દો. હવે તેમાં મોડું દહીં ઉમેરી તેને અડધો કલાક મેરીનેટ થવા દો. હવે એક હાંડીમાં અથવા પેનમાં વઘાર માટે તેલ લો. તેલ થોડું ગરમ થઈ ને એટલે તેમાં જે સમારેલી ડુંગળી નાખો. થોડી વાર પછી આદુ, લસણ, મરચાની પેસ્ટ નાખી તેમાં બરાબર સાંતળો. હવે 2-3 ટમેટા પીસીને તેમાં ઉમેરો. તેલ છૂટું પડે ને પછી તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને 2 ચમચી પાણી નાખી ધીમા તાપે રાંધવા દો. ત્યારબાદ તેમાં દહીં વાળું શાક ઉમેરો. ફરી થોડું પાણી નાખી બરાબર મિક્સ કરી ધીમા ગેસ પર ઢાંકી અને રંધાવા દો. શાક બરાબર રંધાઈ જાય ને એટલે તેમાં કસૂરી મેથી, ગરમ મસાલો અને બાફેલા લીલા વટાણા નાખી તેને બરાબર મિક્સ કરો. ઉપર થોડી કોથમીર પણ વપરાવો. તો તૈયાર છે મસાલેદાર ટેસ્ટી વેજ હાંડી. ખાઓ, ખવડાવો અને મોજ કરો. અને મહિનો, તમે આ મસાલા વિશેની માહિતી મેળવી આ મસાલામાંથી અલગ અલગ રેસીપી બનાવો છો એ કેવી બને છે એ અમને પત્રો દ્વારા જરૂરથી લખી મોકલો. તો પત્ર માટેનું સરનામું નોંધી લેશો, કેન્દ્ર નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી ભુજ, પિનકોડ 370001. તો બહેનો, આ સરનામા પર અમને પ્રતીક્ષા રહેશે આપના પત્રની અને કાર્યક્રમના પ્રતિભાવની.
2: દાદાબેન, કભી ઝઘડા કભી મસ્તી, કભી આંસુ કભી હસી, છોટા સી પલ છોટી સી ખુશી,
0: એક પ્યારે સી કશ્તી ઔર ઢેર સારી મસ્તી, બસ
2: એસી કા નામ તો હે દોસ્તી.
0: તો આપણા આવાજ દોસ્તોને મળવા ફરી ઉપસ્થિત થઈશું
2: આવતા મંગળવારે બપોરે 12:30 વાગે
0: આપના મનગમતા કાર્યક્રમ સહેરમાં. ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞા બેન,
2: આવજો બહેનો.

આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બારા પર બપોરના 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વોડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા. વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંજુના સરહદી ગામડાઓના માળખાગત વિકાસ માટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2નો આરંભ કરાવ્યો. તમિલનાડુમાં એઆઈએડીએમકેના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. દક્ષિણ ઇરાનના અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વોડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ થઈ. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી ટેની વોંગ, જાપાનના વિદેશમંત્રી તોશીમિત્સુ મોટેગી અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ક્વોડ રાષ્ટ્રો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દ્વિપક્ષીય ચર્ચા થઈ હોવાનું અને આ 4 રાષ્ટ્રોએ ઇન્ડો પેસિફિક માટે ખાસ સુસંગતતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દરિયાઈ ક્ષેત્રમાં સતત સહયોગ જોવા મળ્યો છે, જેમાં સર્વેલન્સ અને ડોમેન જાગૃતિ, લોજિસ્ટિક્સ નેટવર્ક, દરિયાઈ કેબલ, તાલીમ, ક્ષમતા નિર્માણ અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા. રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મહિલાઓ માટે સમર્પિત ગુલાબી બસોનું ઉદઘાટન કરશે, જેનો હેતુ રાજ્યમાં સલામત અને સુલભ પરિવહન સુવિધાઓમાં સુધારો કરવાનો છે. રાષ્ટ્રપતિ મુર્મુ સિક્કિમના સમૃદ્ધ ઇકોલોજીકલ અને ફ્લોરલ વારસાને જોવા માટે રીજ પાર્ક ખાતે આર્કેડિયરમની પણ મુલાકાત લેશે. બાદમાં તેઓ નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લેશે, જે દુર્લભ હસ્તકૃતિ અને બૌદ્ધ સાંસ્કૃતિક કલાકૃતિઓના સંગ્રહ માટે જાણીતી છે. આવતીકાલે તેઓ નાથુલા પાસની મુલાકાત લેશે અને ગંગટોકમાં સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં તેઓ સિક્કિમ પોલીસને ભારતના રાષ્ટ્રપતિનું પોલીસ કલર મેડલ અર્પણ કરશે. આ સાથે સિક્કિમ આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર દેશનું 15મું રાજ્ય બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંચો બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લીધી. તેમણે આ વિસ્તારમાં તૈનાત સરહદ સુરક્ષા દળના જવાનો સાથે વાતચીત કરી અને દેશની સરહદોની સુરક્ષામાં તેમના સમર્પણની પ્રશંસા કરી. ગૃહમંત્રીએ રાજ્યના સરહદી વિસ્તારોને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 સમર્પિત કર્યો. આ પહેલ હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત ગામોમાં શિક્ષણ, રસ્તાઓ, વીજળી અને રોજગારની તકો સહિતની માળખાગત સુવિધાઓ અને આવશ્યક સુવિધાઓને મજબૂત બનાવવામાં આવશે. બાડમેર, બિકાનેર અને જેસલમેર જિલ્લાના ગામડાઓને આ કાર્યક્રમ હેઠળ સમાવવામાં આવ્યા છે. શ્રી શાહ બિકાનેરમાં બીએસએફ મુખ્યાલયમાં સરહદ સુરક્ષા પર એક બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય, રાજસ્થાન સરકાર અને બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે. તમિલનાડુમાં એઆઈએડીએમકેના 3 ધારાસભ્યોના રાજીનામા બાદ 3 વિધાનસભા બેઠકો ખાલી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે સ્પીકરે તેમના રાજીનામા સ્વીકાર્યા બાદ આ બેઠકો ખાલી પડી છે. અગાઉ બે મત વિસ્તારમાંથી જીતેલા મુખ્યમંત્રી જોસેફ વિજયે ત્રિચી પૂર્વમાંથી રાજીનામું આપ્યા બાદ ત્રિચી પૂર્વ મત વિસ્તાર પણ ખાલી જાહેર કરવામાં આવ્યો હતો. એઆઈએડીએમકેના મહાસચિવ કે પલાનીસ્વામીએ 3 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવાના સ્પીકરના નિર્ણયની ટીકા કરી છે.

प्रधानमंत्री नरेन्द्र मोदी ने शुभेच्छाएं पाठी। सोशल मीडिया पोस्ट में श्री गोयल जणाव्युं कि तेमनी मुलाकात दरमियान तेमणे द्विपक्षीय सहयोगने वधु गाढ बनावा पर भविष्यलक्षी चर्चा करी हती अने भारत केनेडा व्यापक आर्थिक भागीदारी करारना वहेला निष्कर्ष प्रत्ये आशावाद व्यक्त कर्यो हतो। संरक्षण मंत्री राजनाथ सिंह कहा कि भारतीय सेना जम्मू काश्मीर पुलिस एनडीआरएफ एसडीआरएफ और नागरिक वहीवटी तंत्र की संयुक्त बचाव टीम द्वारा गुलमर्ग में केबल कार में फसायेला 300 प्रवासियों ने सफल रीते बचाव जो भारत की आपत्ति प्रतिभाव एजेंसीओ सतर्कता व्यावसायिकता हिम्मत और संकलन ने प्रतिबिंबित करे। सोशल मीडिया पोस्ट में श्री सिंह संयुक्त टीम ने पड़कारजनक कामगिरी ने कार्यक्षमता और संकल्प साथ पार पड़ा बदल तेमना प्रयासों की प्रशंसा करी हती। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadi ફોલો કરશો। દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે અથવા આવતીકાલે કેરળમાં પહોંચવાની શક્યતા છે, જ્યારે મિઝોરમમાં આજથી ચોમાસુ શરૂ થયું। હવામાન વિભાગે રાજ્યના લોકોને વરસાદની મોસમ શરૂ થતાં જ સતર્ક રહેવા અપીલ કરી છે। હવામાન વિભાગના આઝોલ ખાતેના વડાએ જણાવ્યું કે ચોમાસાનું આગમન અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર પવનની પેટર્નના વૈજ્ઞાનિક વિશ્લેષણ અને વરસાદની પ્રવૃત્તિ દ્વારા નક્કી કરવામાં આવે છે। આ અવલોકનોના આધારે હવામાન વિભાગે અગાઉ 26 મેથી ચોમાસુ શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત કરી હતી। આ સાથે ચેતવણી પણ આપી છે કે વરસાદની મોસમ દરમિયાન મિઝોરમમાં ભૂસ્ખલન થવાની શક્યતા છે। ભારે વરસાદ દરમિયાન રહેવાસીઓ અને વાહન ચાલકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। સરકારે રાષ્ટ્રીય રમતગમત શાસન, રાષ્ટ્રીય રમતગમત બોર્ડ નિયમ 2026 અને રાષ્ટ્રીય રમતગમત શાસન, રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ નિયમો 2026ને સૂચિત કર્યા છે। નવા નિયમો હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડમાં એક અધ્યક્ષ અને 2 સભ્યો હશે, જે કેન્દ્ર સરકાર દ્વારા શોધ અને પસંદગી સમિતિ દ્વારા ભલામણ કરાયેલ નિયમોની પેનલમાંથી નિયુક્તિ કરશે। રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ દેશમાં રમતગમત સંબંધી વિવાદો માટે એક સમર્પિત ન્યાયિક સંસ્થા તરીકે સેવા આપશે, જેનો ઉદ્દેશ સિવિલ કોર્ટ પર નિર્ભરતા ઘટાડવાનો અને રમતગમત શાસન અને વહીવટ સંબંધિત વિવાદોનો સ્વતંત્ર, ઝડપી, અસરકારક અને ખર્ચ કાર્યક્ષમ નિકાલ કરવાનો છે। આજે સાઉદી અરેબિયામાં હજયાત્રાનો સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ અરાફાતનો દિવસ ઉજવાઈ રહ્યો છે। વિશ્વભરના 15 લાખથી વધુ મુસ્લિમો મીનાથી અરાફાત પર્વતના મેદાનો તરફ પ્રાર્થના કરવા માટે પહોંચ્યા છે। સાઉદી અરેબિયા ખાતેના ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે હજ કરી રહેલા 1,75,000થી વધુ ભારતીય યાત્રાળુઓ માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે। જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલર જનરલે જણાવ્યું કે મક્કામાં ભારતીય હજ મિશન સાઉદી અધિકારીઓના સહયોગથી યાત્રાળુઓ માટે રહેઠાણ, પરિવહન, સામાન સંભાળવા અને તબીબી સેવાઓનું સંકલન કરી રહ્યું છે। દક્ષિણ ઇરાનમાં અમેરિકાએ કરેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી ગયો છે। અમેરિકાએ આ હુમલાને સ્વબચાવ હુમલો ગણાવ્યો હતો, જ્યારે ટોચના ઇરાની અધિકારીઓએ દોહામાં યુદ્ધવિરામ વાટાઘાટો કરી હતી। અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે હુમલાઓએ મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને ઇરાની બોટને નિશાન બનાવી હતી। ઇરાનના વિદેશમંત્રી અને ઇરાની સંસદના અધ્યક્ષ સંભવિત શાંતિ કરારની વાટાઘાટો માટે કતારમાં છે ત્યારે જ આ લશ્કરી કાર્યવાહી કરાઈ છે। હોર્મોઝગાન પ્રાંત પર ઇઝરાયેલી જાસૂસી ડ્રોનને તોડી પાડવાના ઇરાનના દાવા બાદ તણાવ પહેલાથી જ વધી ગયો હતો, જો કે ઇઝરાયેલે આ ઘટનાની પુષ્ટિ નથી કરી। આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે। આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 વાગે શરૂ થશે। આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક મળશે। આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે। હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થશે, જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર 2માં આગળ વધશે। રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લે ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે। ટીમે 14 મેચમાંથી 18 પોઈન્ટ મેળવીને સારા રન રેટના આધારે ટોચનું સ્થાન મેળવ્યું છે। ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં પણ 18 પોઈન્ટ છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર,

Oh, my God.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. રાજ્યભરની મહાનગરપાલિકામાં આજે મેયર સહિત વિવિધ સભ્યોની વરણી કરવામાં આવી. અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ, નાયબ મેયર તરીકે અંજુ શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કમલેશ પટેલ, દંડક તરીકે અતુલ મિશ્રા અને શાસક પક્ષના નેતા તરીકે જશોદ ઠાકોરની નિમણૂક થઈ. મહેસાણા મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સોનલ ઓઝા, નાયબ મેયર તરીકે રમેશ રાજપૂત અને કારોબારી અધ્યક્ષ તરીકે દીપક પટેલની વરણી થઈ છે. જ્યારે નવસારીના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયા, નાયબ મેયર તરીકે કેયુરી દેસાઈ, શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલ અને દંડક તરીકે રાકેશ પટેલની વરણી કરવામાં આવી. જ્યારે જામનગર મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટે મેયર તરીકે મોનિકા વ્યાસ, નાયબ મેયર તરીકે રાકેશ ડેર, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ધીરેન મોનાણી અને શાસક પક્ષના નેતા તરીકે અમર મોદીની નામની જાહેરાત કરવામાં આવી. તો કચ્છમાં પહેલીવાર અસ્તિત્વમાં આવેલી ગાંધીધામ મહાનગરપાલિકામાં મેયર તરીકે દિવ્યા નાથાણી, નાયબ મેયર તરીકે નવીન ઝરૂ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે તેજસ શેઠ, શાસક પક્ષના નેતા તરીકે ભરત મીરાણી અને દંડક તરીકે સુરેશ ધુમાની વરણી કરવામાં આવી. ગાંધીનગરમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના નિવાસસ્થાને પરામર્શ સમિતિની બેઠક યોજાઈ. તેમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા અંગેની રજૂઆત તથા પ્રવેશોત્સવ સહિત સરકારના આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ, વનમંત્રી અર્જુન મોઢવાડિયા અને નાણામંત્રી કનુ દેસાઈ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં બેબીસિયા વાયરસથી 2 સિંહના શંકાસ્પદ મોત થયાની સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયા સંદેશ પર તેમણે કહ્યું કે વન વિભાગ અને નિષ્ણાત વેટરનરી તબીબોની ટુકડી સતત મેદાનમાં કાર્યરત રહી સિંહોની આરોગ્ય સ્થિતિ પર નજર રાખી રહી છે.
1: ગીરના સિંહોમાં બેબીસિયા નામના વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે એમાં માત્ર 2 સિંહોના બેબીસિયા વાયરસથી મૃત્યુ થવાના, શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળે છે. બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે. ત્યાં બેબીસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડોક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબીસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે.
0: નાયબ મુખ્યમંત્રી હરસંઘે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે અરજદારોની રજૂઆતો સાંભળી. આગામી સમયમાં ઓલિમ્પિક સહિતની અન્ય રમતોની જરૂરી બેઠક માટે હાલ શ્રી સંઘવી વિદેશ પ્રવાસે હોવાનું જણાયું છે. દર મંગળવારે તેઓ ગાંધીનગરમાં અરજદારોને સાંભળતા હોય છે, પરંતુ આજે તેમણે વિડીયો કોન્ફરન્સથી અધિકારીઓ અને સંબંધિત વિભાગને અરજદારોની રજૂઆતોનું નિવારણ લાવવા સૂચના આપી હતી. સૌરાષ્ટ્રમાં ગત રાત્રે 1:20 વાગે ધરતીકંપના આંચકાઓ અનુભવાયા. રાજકોટથી અંદાજે 9 કિલોમીટર દૂર આ ધરતીકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. જ્યારે રેક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 3 માપવામાં આવી હોવાનું રાજ્ય સરકારની ભૂકંપ શાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી પ્રવાહ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં ફણસવાડા ગામના એક લાભાર્થી ખેડૂત મનમોહન પટેલે આ યોજનાને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી.
2: मैंने मेरे घर पे सोलर प्लेट डलवाई है उस 3 केवी की. उसमें 78,000 सरकार से, भारत सरकार की ओर से सब्सिडी मिली है. मेरा बिजली का बिल 10 से 12 हजार रुपया आता था, तो सोलर पैनल लगवाने के बाद मेरा बिल एकदम नील हो गया और जो यूनिट है उसमें भी प्लस आ रहा है. आज
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-117800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ કરીને એસએમએસમાં મળેલી લીંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ હટાવવાનું કામ હાથ ધરાયું. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે ઇસ્કોન મંદિરની બાજુમાં આવેલી અંદાજે 50 કરોડ રૂપિયાની કિંમતની જમીન પર કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી

આ જગ્યા પર હવે આવાસ બનાવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે વર્ષ 2022માં થયેલા સમજૂતી કરારનું પુનઃનવીનીકરણ કરાયું. આ કરારનો હેતુ યુનિવર્સિટી સંલગ્ન મહાવિદ્યાલયો ભવનોના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને યોગ સાથે જોડવાનો છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ કહ્યું હતું કે આ કરારથી યુનિવર્સિટી યોગ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન હાંસલ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABID ને ફોલો કરશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક જનક જાગીરદાર. ખેડા જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ બાબતે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારી એચ કે ગઢવીએ જિલ્લાના નાગરિકોને કોઈપણ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યારે કુલ 179 પેટ્રોલ પંપ ઉપર નિયમિત રીતે પેટ્રોલ ડીઝલનું વિતરણ ચાલુ છે. દરેક પેટ્રોલ પંપને નિયત જથ્થો ઉપલબ્ધ કરાવવા વહીવટીતંત્ર કટિબદ્ધ છે. જિલ્લાવાસીઓને આ બાબતે પેનિક નહીં થવા તેમણે અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તિલકમ છાંગા, ધારાસભ્ય તથા શાસક પક્ષના આગેવાનોએ ગાંધીશ્વર તાલુકાના સોનૈયા ગામની મુલાકાત લીધી હતી. સરપંચ દ્વારા તેમને ગામમાં વિવિધ વિકાસ કાર્યોની માહિતી અપાઈ હતી. મંત્રીશ્રીએ ગામના વિકાસ સંબંધિત કાર્યો માટે જરૂરી સહયોગની ખાતરી આપી હતી. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અમૃતપુરા અને ભદ્રાસા ગામોમાં રાસાયણિક ખાતરનો સમતોલ ઉપયોગ અને પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત ખેડૂત માર્ગદર્શન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખાતરોના સંકલિત વ્યવસ્થાપન, સમતોલ ઉપયોગ તથા પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે જીવામૃત, ઘનજીવામૃત અને નિમાસ્ત્ર જેવા પ્રાકૃતિક કૃષિ આયામોના ઉપયોગથી જમીનની ઉપજ ક્ષમતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ગુણવત્તાસભર પાક ઉત્પાદન મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન, પીએમ કિસાન ઇ કેવાયસી, કૃષિ પ્રગતિ એપ્લિકેશન તથા ખેતીવાડી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી પર્યાવરણ મૈત્રી અને ટકાઉ ખેતી પદ્ધતિ તરફ આગળ વધવા પ્રેરણા અપાઈ હતી. આ તાલીમ કાર્યક્રમો દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં પ્રાકૃતિક ખેડૂત હાટ યોજાયો હતો, જે અંતર્ગત જિલ્લાના ઠાસરા, કઠલાલ, કપડવંજ, નેડિયાદ, મહુધા, ગળતેશ્વર, ખેડા અને માતર ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ ભરાયા હતા, જેમાં પ્રાકૃતિક રીતે ઉછરેલા શાકભાજી, ફળો, અનાજ, કઠોળ અને મરીમસાલાનું વેચાણ કરવામાં આવ્યું હતું. સવારે 10-12 વાગ્યા દરમિયાન યોજાયેલા આ પ્રાકૃતિક ખેડૂત હાટ વેચાણ કેન્દ્રમાં પ્રાકૃતિક કૃષિ પ્રેમીઓએ વિવિધ શાકભાજી અને કઠોળ તેમજ અનાજની ખરીદી કરી હતી. 19 મેના મંગળવારના રોજ ખેડા જિલ્લામાં નિયુક્ત નવા કલેક્ટર એનવી ઉપાધ્યાયે પદભાર સંભાળ્યો હતો. કલેક્ટરે સૌપ્રથમ નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મહારાજ મંદિરના દર્શન કરી જિલ્લાવાસીઓના કલ્યાણ માટે મંગલ કામના કરી હતી. વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ ઇરડા દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત ખેડા આરોગ્ય વિભાગ માટે 99 લાખ રૂપિયાના સોનોગ્રાફી મશીન અને મલ્ટીપેરા મોનિટરનું દાન આપવામાં આવ્યું હતું. નડિયાદ સરકારી સિવિલ હોસ્પિટલને 2 4D અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીન અને 6 મલ્ટીપેરા મોનિટર તથા નાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલને 1 4D અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સોનોગ્રાફી વિભાગની મુલાકાત લઈ નવી સુવિધાઓથી પરિચિત થયા હતા. તેમણે લાઈવ 4D અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીનનું નિદર્શન સંભાળ્યું હતું. સાથે જ બંને મહાનુભાવોએ પોતાનું બ્લડ પ્રેશર અને ટેમ્પરેચરની ચકાસણી પણ કરાવી હતી.

0: આવતા ખેડા જિલ્લાનું સમાચાર પત્ર લેખક જનક જાગીરદાર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળશો આલાપ દેસાઈના સ્વરમાં અમર પાલનપુરીની ગઝલ.

કાર્યક્રમ અંતે સાંભળીએ એડવાર્ડ ગિવોરા અને નિગમ ઉપાધ્યાયના યુગલ સ્વરમાં ગુણવંત ઉપાધ્યાયની રચના.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. સમય બપોરના 3 થયા છે. અમારી બપોરની આ સભા અહીં સમાપ્ત થાય છે. જોકે આકાશવાણીની બેઠી સભાને ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી ગીતો આપ માણી શકશો. અમારી સાંજની સભાના પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

0: strong values and have aligned interests, Secretary Rubio said the U.S. is deeply committed to the Quad partnership. In his joint press statement, Japanese Foreign Minister Toshimitsu Motegi emphasized the importance of diplomatic efforts in ensuring free and safe navigation in the Strait of Hormuz as well as bringing stability to West Asia. Australian Foreign Minister Penny Wong said, Quad has announced the strongest ever commitment from the Quad to the Pacific through the Quad Ports of the Future partnership. Quad nations also reaffirmed their commitment to defending the rule of law, sovereignty, and territorial integrity. The Quad Foreign Ministers meeting, joint statement, said the Quad nations discussed the situation in West Asia and reaffirmed support for ongoing diplomatic efforts and hope for lasting peace in the region. They reiterated the importance of adhering to international law as reflected in the UN Convention on the Law of the Sea or UN Clause. With respect to navigational rights and freedoms and the safety and uninterrupted flow of global commerce through the Strait of Hormuz and the Red Sea. In their statement on Indo-Pacific energy security, India, Australia, Japan and the US reiterated strong commitment to ensure well-functioning, stable, transparent, secure and resilient energy markets. The Center has constituted a high-level committee to address the challenges of demographic change caused by infiltration and other reasons. In a social media post, Union Home Minister Amit Shah today informed that the committee will be chaired by former Supreme Court Judge Justice Prakash Prabhakar Mallikan. The minister said this committee will conduct a comprehensive assessment of demographic changes occurring across India due to illegal immigration and other unnatural causes. It will also analyze patterns of abnormal population shifts at the levels of religious and social communities and present a planned and time-bound solution for the same. Union Home Minister Amit Shah today praised the Border Security Force, or BSF, for its role during Operation Sindoor, saying the force did not only guard the border firmly, but also boosted the morale of the people living in frontier districts. He stressed on creating a four-pronged grid comprising the BSF, the Army Administration, and vigilant citizens to make border security completely secure. Mr. Shah was addressing the Prahari Conference at the BSF Sancho Post near Bikaner in Rajasthan today. Supreme Court today heard a petition challenging the constitutional validity of the definition of wetlands under the Wetlands Conservation and Management Rules 2017. A bench comprising Chief Justice of India Surekant and Justice Jayamalya Bagchi heard the writ petition filed under Article 32 of the Constitution. Appearing for the petitioner, Senior Advocate Gopal Shankar Narayanan argued that the 2017 rules had substantially diluted the protection available to wetlands. And that is the end of this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગેંગટોક પહોંચ્યા. વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંચુના સરહદી ગામડાઓના માળખાગત વિકાસ માટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2નો આરંભ કરાવ્યો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ઓટાવામાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે મુલાકાત કરી. તમિલનાડુમાં એઆઈડીએમકેના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. દક્ષિણ ઇરાનમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો. રાજ્યભરની મહાનગરપાલિકામાં આજે મેયર સહિત વિવિધ સભ્યોની વરણી કરવામાં આવી. ગાંધીનગર ખાતે પરામર્શ સમિતિની બેઠક યોજાઈ, જેમાં વર્ક ફ્રોમ હોમ અંગેની રજૂઆત તથા પ્રવેશોત્સવ સહિતના સરકારના આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં બેબીસિયા વાયરસથી 2 સિંહના શંકાસ્પદ મોત થયા હોવાની સ્પષ્ટતા કરી. કચ્છમાં પહેલીવાર અસ્તિત્વમાં આવેલી ગાંધીધામ મહાનગરપાલિકામાં મેયર તરીકે દિવ્યા નાથાણી, નાયબ મેયર તરીકે નવીન ઝરૂ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે તેજસ શેઠ, શાસક પક્ષના નેતા તરીકે ભરત મીરાણી અને દંડક તરીકે સુરેશ ધુવાની વરણી કરવામાં આવી. મધ્યપ્રદેશમાં પુનઃ વસન કરાયેલા 4 આફ્રિકન ચિત્તાને જિલ્લાના બન્નીના ઘાસિયા મેદાનમાં શિફ્ટ કરાશે. બન્ની વિસ્તારમાં 600 હેક્ટરમાં વિશેષ ફેન્સિંગ સહિતની સુવિધાઓ વિકસાવાઈ રહી છે. ભુજ દિલ્હી એક્સપ્રેસને અંજાર સ્ટોપેજ મળતા પ્રવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ. ગાંધીધામ મહાનગરપાલિકાએ ખન્ના માર્કેટ વિસ્તારમાં સ્વચ્છતા નિયમોના ભંગ બદલ 2 વેપારીઓને દંડ ફટકાર્યો. ગુજરાત બોર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા નવજીવન

પક્ષીવિદ જુગલ કિશોર તિવારીનું વન્યજીવ અને પક્ષીની વિવિધતા સંશોધન અને જાગૃતિ ફેલાવવા બદલ સન્માન કરાયું. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વેગીલા ગરમ પવન સાથે દૂરની ડમરીઓ ઉડતા માર્ગો પર વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ભેજના પ્રમાણને લીધે અસહ્ય ઉકળાટ અને બફારાથી જનજીવન આકુળ વ્યાકુળ બન્યું. આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 અપાશે.

સિંહ ચૌહાણજી બિનહરી સ્વરની કરીને આવ્યા. નખત્રાણાને ભારતીબેન ગોસ્વામી પ્રમુખ તરીકે અને જ્યોતિબા સોઢાજી ઉપપ્રમુખ પદે વરણી કરીને આવ્યા. લખપત તાલુકા પંચાયતને પ્રમુખ પદે ગંગાબેન બળિયા, ઉપપ્રમુખ તરીકે હસન કુટિયાર અને કારોબારી ચેરમેન તરીકે પુષ્પાબેનજી પસંદગી કરીને આવ્યા. ગંગા તાલુકા પંચાયતથી ગાલ કર્યું તો હેક્ટે પ્રમુખ તરીકે સંતોષમાં જાડેલા, ઉપપ્રમુખ પદે હમીરભાઈ રબારી અને કારોબારી ચેરમેન તરીકે ભાંગાભાઈ ચાવડાજી વરણી થયા. માંડવીને રેખાબેન છાભૈયા પ્રમુખ પદે અને વીરમભાઈ ગઢવી ઉપપ્રમુખ પદે ચાર્જ સંભાળી ગણવાયો અને કારોબારી ચેરમેન તરીકે વરવનસિંહ જાડેજાજી નિમણૂક કરીને આવ્યા. અબડાસા તાલુકા પંચાયતથી ગાલ કર્યું તો જયેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ તરીકે, વિનોદભાઈ દરજી ઉપપ્રમુખ અને પ્રવીણભાઈ ધર્મશાલી કારોબારી ચેરમેન નો પદભાર

ઘટ ફેલાવાય પોર્ટુગલી સ્ટેશનથી ભુજથી દિલ્હી કે જોડદલ ત્રીજી અને દૈનિક ટેલી ટ્રેન જો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાયો ઈ નવી ટ્રેન સેવા સેકન્ડ એસી થર્ડ એસી અને સ્લીપર સહિત 13 કોચ સાથે જોડતી જેને અંજાર ગાંધીધામ ભચાઉ દિલ્હી જાલોર પાલી અજમેર અને જયપુર સહિત પિંજી સ્ટેશન પર ઉભી રહી ઈ ટ્રેન દરરોજ ભુજથી 11:15 વાગે રવાના થઈ અને દિલ્હી 11:15 વાગે દિલ્હી પહોંચી હરી પાછો દિલ્હીથી સાંજે 4:40 મિનિટે રવાના થઈ અને

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી અને વન વિભાગ જે સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરીને આવી. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગીલજી ભુજને સફાઈ કર્મચારી જે જુદા જુદા પ્રશ્ન અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ. ગાંધીધામ સહિત પૂર્વ કચ્છ જે માળવા કે પાસપોર્ટ પ્રક્રિયા સરળ બને અને ભુજ સુધી ધક્કો ન થાય પહેલા કરે ગાંધીધામ 3 દિવસીય પાસપોર્ટ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

0: બનાવાઈ. સરહદી પચ્છમ વિસ્તારમાં ઉનાળાથી આકરે તાપ વચ્ચે પશુઓના ઘાસચારો ને પીધે જે પાણીની અછતની સ્થિતિ સર્જાણી. ધોરણ 9 અને ધોરણ 12 પૂરક પરીક્ષા અંતર્ગત જિલ્લાને 6478 વિદ્યાર્થીએ નોંધણી કરાયા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં યોજાયેલ કારીગર ટ્રેનિંગ અને ગ્રેજ્યુએશન સમારોહમાં જિલ્લેજા 12 ગ્રામીણ ઉદ્યમી જુદી જુદી કેટેગરીમાં વિજેતા બન્યા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ GCAS પોર્ટલ અંતર્ગત એડમિશન ગુનેવારે વિદ્યાર્થીની જે સુવિધા લગાવે કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં હેલ્પ ડેસ્ક શરૂ કરીને આવી. જિલ્લેજે સરહદી વિસ્તારમાં રોંધેલ પૂર્વ સૈનિક અને એની જે પરિવારે કે કલ્યાણકારી યોજનાએ જો લાભ સરળતાથી મળી રહે તેના કરી આર્મી વેલફેર અવેરનેસ કેમ્પ જો આયોજન કરીને આવ્યો. જિલ્લેજી ભુજ ગાંધીધામ માંડવી અંજાર મુંદ્રા ભચાઉ નખત્રાણા રાપર કોઠારા રતનાલ અને પાનધ્રો ITI ને પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ.
1: અને હિંસાથી કચ્છ જાવ લાવડ જો આજ જો અંક જેના પૂરો

દાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0 7 9 232 58 409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ અન્ન

કન્ઝ્યુમર ચેનલ રહેલા યોગ્ય સાથે જ આજનું લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સાંજના 6:15 થવા આવી છે. થોડી જ ગરમા સમજશો સિંધી ભાઈ સમાચાર.

0: શ્રી જયશંકર ચાહે તો લોકશાહી મુલકમ જે તોર પે આતંકવાદ જે વંધા ખતરે જો મુકાબલો કરા તે પણ અસંગે ધ્યાન લોકો જાહે
1: As democratic nations, लोकतांत्रिक राष्ट्र होने के नाते हमें आतंकवाद के साथ खतरे का मुकाबला करने का

आकाशवाणी भूज समाचार अशरफ मथवाणी वाचे छे। नमस्कार। केंद्रीय गृह अने सहकार मंत्री अमित शाह राज्यनी 3 दिवसीय मुलाकाते आवी रह्या छे, त्यारे आ प्रवास दरमियान तेओ 29 मे सरहदी जिला कच्छनी खास मुलाकात लेशे, जेमां आंतरराष्ट्रीय सरहद पर आवेला अति संवेदनशील अने व्यूहात्मक एवा हरामीनाळा विस्तारनुं निरीक्षण करशे। आ उपरांत भौगोलिक रीते अत्यंत कपरा अने दलदलवाळा क्रीक विस्तारनी मुलाकात लई सीमा सुरक्षा बळ द्वारा लेवायेला सुरक्षा पगलांनी तेओ प्रत्यक्ष समीक्षा करशे अने उच्च अधिकारीओ साथे बैठक યોજી સીમા સુરક્ષાના પડકારો અંગે ચર્ચા કરશે। ગાંધીધામના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો આખરે અંત આવ્યો છે અને ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના નામોની જાહેરાત કરવામાં આવી છે। ગાંધીધામના પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન નેથાણીની નિમણૂક કરાઈ છે। વોર્ડ નંબર 10 માંથી વિજેતા બનેલા દિવ્યાબેન નેથાણી ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ ગાંધીધામ નગરપાલિકાના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે। મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર નવીન જરૂ, સ્ટેન્ડિંગ ચેરમેન તેજસ શેઠ, શાસક પક્ષના નેતા ભરત નિરાણી, દંડક તરીકે સુરેશ દુવાના નામોની જાહેરાત કરવામાં આવી છે। વિવિધ હોદ્દેદારોના નામ જાહેર થતા ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 મનપાના ભાજપોનું 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે આજથી તબક્કાવાર રીતે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા કરવામાં આવી રહી છે। કંડલા બંદર પ્રશાસને જહાજો વહેલી તકે માલ ખાલી કરે તે માટે કડક વલણ અપનાવ્યું છે, જેના ભાગરૂપે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા કાર્ગો જહાજો માટેની બર્થિંગ પોલિસીમાં આંશિક સુધારો કરતું નવું સર્ક્યુલર જાહેર કરાયું છે। આ નવી નીતિ તાત્કાલિક અસરથી લાગુ થઈ છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા જહાજોને પ્રતિ કલાક 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। આ ઉપરાંત બંદર પર કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા અને ઝડપ વધારવા માટે તમામ પ્રકારના માલસામાન માટે નક્કી કરેલા પ્રોડક્ટિવિટીના ધોરણોમાં 15% સીધો વધારો કરી દેવામાં આવ્યો છે। વહેલાને બર્થ આપવા માટે હવે સંપૂર્ણપણે વહેલા તે પહેલાના ધોરણ અપનાવવામાં આવશે। નવી નીતિ મુજબ સરકારી અગ્રતા ધરાવતા ખાતરના જહાજો માટે 2 બર્થ અને ભારતીય દરિયાકાંઠાના જહાજો માટે 1 બર્થ અનામત રહેશે। અરબી સમુદ્રમાં કરંટ અને રફ દરિયાની સ્થિતિ વચ્ચે અબડાસા અને લખપતનો દરિયા કિનારો સુરક્ષા એજન્સીઓ માટે સતત દોડધામ અને તપાસનું કેન્દ્ર બન્યો છે। ગઈકાલે સુરક્ષા એજન્સીઓની આખો દિવસ ચાલેલી સર્ચ ઓપરેશનની કવાયતમાં વહેલી સવારે 1 સેટેલાઇટ ફોન અને મોડી સાંજે માદક પદાર્થના વધુ 11 પેકેટ મળી આવ્યા છે। સિંધોડી મોટી દરિયા કિનારા પર નેવલ ઇન્ટેલિજન્સ યુનિટ, સ્ટેટ આઈબી, એસઓજી અને મરીન પોલીસ દ્વારા આ સંયુક્ત સર્ચ હાથ ધરાયું હતું। આ દરમિયાન કિનારા પરથી એક સિગ્નલ સેટેલાઇટ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો। સૂત્રોના જણાવ્યા મુજબ સીલપેક હાલતમાં મળેલા આ સેટનો ઉપયોગ દરિયામાં જહાજ ડૂબવા જેવી ઇમરજન્સી વખતે આસપાસના અન્ય જહાજો કે બચાવ ટીમને મદદનો સંદેશો આપવા માટે થાય છે। સુરક્ષા એજન્સીઓએ આ સેટ ક્યાંથી આવ્યો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। બીજી તરફ તે સાંજે લખપત તાલુકાના મેટી બેટના દરિયા કિનારે પણ બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીને સઘન સર્ચ દરમિયાન શંકાસ્પદ માદક પદાર્થના વધુ 11 પેકેટ શોધવામાં સફળતા મળી હતી। કચ્છના વન્યજીવન પર્યાવરણ માટે મહત્વરૂપ ઘટના અંતર્ગત મધ્યપ્રદેશથી 4 ચિત્તા જિલ્લાના બંને વિસ્તારના ઘાસિયા મેદાનોમાં સ્થળાંતર કરવામાં આવશે। મધ્યપ્રદેશમાં પુનર્વસન કરાયેલા આફ્રિકન ચિત્તાઓને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ અને ચિત્તા સ્ટીયરિંગ કમિટીએ બંનેના ઘાસિયા મેદાનોમાં સ્થળાંતરિત કરવાની મંજૂરી આપી દીધી છે। ઉલ્લેખનીય છે કે બંને વિસ્તારના ચિત્તાઓ માટે 600 હેક્ટર વિસ્તારમાં વિશેષ ફેન્સિંગ કરવામાં આવી રહી છે, તો અહીં સોફ્ટ રિલીઝ એન્ક્લોઝર, ક્વોરન્ટાઇન ઝોન, મેડિકલ સપોર્ટ સિસ્ટમ અને ટ્રેકિંગ નેટવર્કની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। ભચાઉ પોલીસ

કાર્યવાહીમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પીએસઆઈ અને 47 પોલીસ કર્મચારીઓ સહિત કુલ 49 સભ્યોની ટીમે ભચાઉ, રાપર, સામખિયાળી, લાકડીયા, આડેસર અને વાગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે મળીને તપાસ હાથ ધરી હતી. ઓનલાઈન દરમિયાન 256 વાહનોની તપાસ કરવામાં આવી, જેમાં 17 વાહનો ડિટેન કરાયા અને કુલ 17,000 નું સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ પ્રોહિબિશનના 9 કેસ, જીપી એક્ટમાં 7 કેસ અને એમવી એક્ટમાં 2 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 42 શંકાસ્પદ ઇસમોની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લામાં સરકારી કર્મચારીઓની અન્ય જિલ્લામાં બદલી થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે ફરજ બજાવતા 21 મહેસુલી તલાટીની જિલ્લા ફેર બદલી કરાઈ છે. બદલી પામેલા 21 મહેસુલી તલાટીમાંથી મોટા ભાગના કર્મચારીઓની બદલી બનાસકાંઠાના વાવ અને થરાદ વિસ્તારમાં કરાઈ છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેના વિશેષ કાર્યક્રમ યુવાણીમાં હું ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી, આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, મન હોય તો માળવે જવાય, આ કહેવત આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. પણ આજે આપણે એક એવી વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેમના માટે માળવે જવું એટલે દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચડવું, અને એ પણ એકાદ બે વાર નહીં પણ અશક્ય લાગતી 30 જેટલી વખત.
1: વાહ! તો મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કાની રીતા શેરપા વિશે. હિમાલયની ઊંચાઈઓને અનેક વાર સ્પર્શ કરનાર કાની માત્ર એક પર્વતારોહક જ નથી, પરંતુ યુવાનો માટે મહેનત, ધીરજ અને સપનાઓને સાકાર કરવાની જીવંત પ્રેરણા છે. સામાન્ય પરિવારમાંથી આવીને વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર વારંવાર વિજય મેળવનાર આ વ્યક્તિ આપણને શીખવે છે કે ઊંચાઈઓ સુધી પહોંચવા માટે પગથી પહેલા મન મજબૂત હોવું જોઈએ.
0: જ્યારે આપણે યુથ આઇકન શબ્દ વાપરીએ છીએ ત્યારે સામાન્ય રીતે ગ્લેમર કે ટેકનોલોજી જગતના ચહેરા યાદ આવે, પણ 50 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા શેરપા આજના 21મી સદીના યુવાનો માટે કઈ રીતે સૌથી મોટા પ્રેરણારૂપ આઇકન બની શકે?
1: સામાન્ય રીતે યુવાનો લાઇક્સ, ફોલોઅર્સ કે ક્ષણિક સફળતા પાછળ દોડતા હોય છે, પણ યુથ આઇકોન હોવાનો અર્થ એ નથી કે તમારી ઉંમર કેટલી છે, પણ એ છે કે તમારો અભિગમ કેટલો યુવાન છે. કાનીએ પહેલીવાર 1994માં એવરેસ્ટ સર કર્યો હતો અને છેલ્લે મે 2024માં તેમણે રેકોર્ડ બ્રેક 30મી વખત એવરેસ્ટ સર કરીને દુનિયાને ચોંકાવી દીધી. વિચારો, જે ઉંમરે લોકો નિવૃત્તિનો વિચાર કરતા હોય તે ઉંમરે આ વ્યક્તિ -ડિગ્રી તાપમાનમાં ઓક્સિજનની અછત વચ્ચે દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓ ઉપર નવો ઇતિહાસ રચી રહ્યો છે. યુવાનો માટે આનાથી મોટો મોટિવેશનલ પાઠ બીજો કયો હોઈ શકે? તેમની આ જ કન્સિસ્ટન્સી તેમને સાચા યુથ આઇકોન બનાવે છે.
0: બિલકુલ સાચી વાત કહી. ઘણીવાર યુવાનો નાની નિષ્ફળતામાં હિંમત હારી જાય છે, જ્યારે કામી આપણને શીખવે છે કે વિજેતા બનવું એ એક દિવસનું કામ નથી, એ વર્ષોની સાધના છે. પરંતુ શેરપા સમુદાય માટે પર્વતારોહણ એ માત્ર એક શોખ નથી, એ તેમની આજીવિકા છે. કામી રીટાએ માત્ર પોતાના રેકોર્ડ માટે જ નહીં પણ પોતાના સમુદાયને વૈશ્વિક ઓળખ અપાવવા માટે ઘણું કામ કર્યું છે. આ સામાજિક જવાબદારીના પાસાને આપણે કઈ રીતે જોઈ શકીએ?
1: આ બહુ જ મહત્વનો મુદ્દો છે. એવરેસ્ટ ચડનારા વિદેશી પ્રવાસીઓ કદાચ દુનિયાભરમાં પ્રશંસા મેળવે છે, પણ એ પ્રવાસીઓને સુરક્ષિત ટોચ સુધી પહોંચાડનારા આ શેરપાઓ પડદા પાછળના અસલી હીરો છે. કાની રીટાએ વારંવાર સાબિત કર્યું છે કે શેરપા વિના એવરેસ્ટ સર કરવો એ અશક્ય છે. તેમણે પોતાના કામ પ્રત્યે વફાદારી રાખીને આખા સમુદાયનું ગૌરવ વધાર્યું છે. આજનો યુવાન જયારે કરિયરની પસંદગી કરે ત્યારે માત્ર પોતાનો સ્વાર્થ ન જોતા પોતાના સમાજ કે દેશને કેવી રીતે આગળ લઈ જવો એ દેશદાસ અને સમુદાય પ્રત્યેની વફાદારી કામી રીટાના જીવનમાંથી શીખવા જેવી છે.
0: ચોક્કસ, એટલે જ કહી શકાય કે તેમના વિચારો આજના ગ્લોબલ યુથને સ્પર્શે તેવા છે. મિત્રો, કામી રીટા શેરપાના જીવનમાંથી આપણને એ પણ શીખવા મળે છે કે રેકોર્ડ તોડવા માટે જ બનતા હોય છે, પણ એ માટે શારીરિક ક્ષમતા કરતા માનસિક દ્રઢતા વધુ જરૂરી છે. આજના યુવાનો જેઓ શોર્ટકટથી સફળતા મેળવવા માંગે છે તેમને કામી રીટાના જીવનના આધારે તું શું સંદેશ આપીશ? છું
1: હું એટલું જ કહીશ કે સફળતાની કોઈ લિફ્ટ નથી હોતી, ત્યાં પહોંચવા માટે પર્વતની જેમ પગથિયાં જ ચડવા પડે છે. મુશ્કેલીઓ આવશે, વાવાઝોડાઓ આવશે, પણ જો તમારો આત્મવિશ્વાસ અલગ હશે તો તમે પણ તમારા જીવનના એવરેસ્ટને ચોક્કસ સર કરી શકશો. બસ કામી રીટાની જેમ ચાલતા રહો, અટકશો નહીં.
0: શોર્ટકટ વિનાની સફળતાની બહુ સુંદર વાત કરી, પણ મને અહીં એક બીજો વિચાર પણ આવે છે. કામી રીટા શેરપા જ્યારે 2024માં 30મી વખત એવરેસ્ટ પર પહોંચ્યા ત્યારે તેમની ઉંમર 54 વર્ષની હતી. આ ઉંમરે સામાન્ય રીતે લોકો ફિટનેસ પણ ગુમાવી દેતા હોય છે. આજના યુવાનો જે 20-25 વર્ષની ઉંમરે જ સ્ટ્રેસની ફરિયાદ કરે છે તેમના માટે કામી રીટાની ફિટનેસ અને મેન્ટલ હેલ્થ મેનેજમેન્ટમાંથી આપણને શું શીખવા મળે છે?
1: આજનો યુવાન જીમમાં જઈને બોડી બનાવવાને ફિટનેસ સમજે છે, પણ સાચી ફિટનેસ એ આંતરિક ક્ષમતા અને માનસિક મજબૂતાઈ છે. કાલે રીટા એક ઇન્ટરવ્યુમાં બોલ્યા હતા કે જ્યારે હું પર્વત ચડું છું ત્યારે હું રેકોર્ડ વિશે નથી વિચારતો, હું મારા દરેક પગલા ઉપર ધ્યાન આપું છું અને પર્વતને માન આપું છું. આને કહેવાય માઇન્ડફુલનેસ. તમે જે કામ કરો છો એમાં પૂરેપૂરા ડૂબી જાઓ. યુવાનો જો શારીરિક સ્વાસ્થ્યની સાથે મનની શાંતિ અને એકાગ્રતા કેળવે તો તેઓ ગમે તેવા સ્ટ્રેસફુલ વાતાવરણમાં પણ કામની રીટાની જેમ અણીખમ રહી શકે.
0: એટલે કે ધ્યેય ભલે હિમાલય જેવડો ઊંચો હોય પણ નજર હંમેશા આગામી પગલા પર હોવી જોઈએ. બીજી એક વાત, કામની રીટા એવરેસ્ટના રૂટ સેટર તરીકે પણ કામ કરે છે. એટલે કે બીજા પર્વતારોહકો ચડી શકે તે માટે દોરડા બાંધવાનું અને રસ્તો સાફ કરવાનું જોખમી કામ પણ તેઓ સૌથી પહેલા કરે છે. એક લીડર તરીકે બીજાના રસ્તા આસાન કરવાના આ ગુણને આપણે યુથ આઇકનના સંદર્ભમાં કઈ રીતે જોઈ શકીએ?
1: આજ તો સાચી લીડરશીપ છે. એક સાચો લીડર કે આઇકન એ નથી જે પોતે આગળ દોડી જાય અને બીજાને પાછળ છોડી દે. સાચો લીડર એ છે જે પાછળ આવનારાઓ માટે રસ્તો બનાવે છે, તેમનું માર્ગદર્શન કરે છે. આજના સ્ટાર્ટઅપ યુગમાં કે કોર્પોરેટ જગતમાં યુવાનોને આવા જ ટીમ પ્લેયર અને પાથ ફાઇન્ડર લીડર્સની જરૂર છે. કામની રીટા આપણને સ્વાર્થી બનવાને બદલે સહયોગી બનવાનો મોટો પાઠ આપે છે.
0: ચોક્કસ, જ્યાં સુધી આપણે બીજાને ઉપર ઉઠવામાં મદદ નહીં કરીએ ત્યાં સુધી આપણે પોતે સર્વોચ્ચ શિખર પર નહીં પહોંચી શકીએ. શ્રોતા મિત્રો, કામની રીટા શેરપાનો આ સંવાદ આપણને માત્ર એક પર્વતારોહકની વાર્તા નથી કહેતો પણ જીવન જીવવાની એક આખી ફિલોસોફી શીખવે છે. સાતત્ય, સામાજિક જવાબદારી, શારીરિક માનસિક ફિટનેસ અને સાચી લીડરશીપ આ બધું જ તેમના 30 એવરેસ્ટ આરોહણના પગલાઓમાં છુપાયેલું છે. છંદ આ ચર્ચાને જો એક વાક્યમાં આજના યુવાનો માટે આકાશવાણીના માધ્યમથી વહેતી કરવી હોય તો તું શું કહીશ?
1: હું બસ એટલું જ કહીશ કે તમારા સપનાનું કદ હિમાલય જેટલું મોટું રાખો પણ તમારા પગ કામની રીટાની જેમ જમીન પર મજબૂત રાખો.
0: કામની રીટા શેરપાએ પોતાની સફર 1994માં શરૂ કરી હતી જ્યારે ટેકનોલોજી, સેટેલાઇટ ફોન કે આજના જેવા આધુનિક સાધનો નહોતા. આજે 2026માં ટેકનોલોજી બહુ આગળ નીકળી ગઈ છે. આ બદલાતા સમય સાથે તેમણે પોતાને કઈ રીતે અનુકૂળ કર્યા હશે? આજના યુવાનો જેઓ બદલાતી ટેકનોલોજીથી ગભરાઈ જાય છે તેમને આમાંથી શું શીખવાનું છે?
1: આ પ્રશ્ન જ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. કામની રીટાએ જયારે શરૂઆત કરી ત્યારે પર્વતારોહણ માત્ર અનુભવ અને નસીબ પર આધારિત હતું. આજે વેધર ફોરકાસ્ટિંગ, અત્યાધુનિક GPS અને સ્માર્ટ ગિયર્સ આવી ગયા છે. કામની રીટાએ ક્યારે એવું ન કહ્યું કે હું તો જૂનો માણસ છું, મને આ નવું ન ફાવે. તેમણે સમય સાથે નવી ટેકનોલોજીને અપનાવી પણ સાથે સાથે પોતાનો જૂનો અનુભવ અને કોઠાસૂસ ક્યારે ન છોડ્યા. યુવાનો માટે આમાં મોટો બોધપાઠ છે અને એ છે અપગ્રેડેશન. જો તમે સમય સાથે તમારી સ્કિલ્સને અપગ્રેડ નહીં કરો તો તમે પાછળ રહી જશો. પણ હા, ટેકનોલોજી ગમે તેટલી આવે અંતે તો ચડવાનું પગેથી જ છે. એટલે કે સાધનો ગમે એટલા સારા હોય તમારી મહેનતનો કોઈ જ વિકલ્પ નથી.
0: ચોક્કસ, સાધન ગમે તેટલું મોડર્ન હોય પણ જો સંકલ્પ નબળો હોય તો એવરેસ્ટ સર ન થઈ શકે. એક બીજી બાબત પણ વિચારવા જેવી છે. કામની રીટા જ્યારે પણ એવરેસ્ટ ચડે છે ત્યારે તેઓ માત્ર પોતાના માટે નથી ચડતા, તેઓ પર્વતોના પર્યાવરણ પ્રત્યે પણ ખૂબ ચિંતિત છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલયનો બરફ પીગળી રહ્યો છે તે વિશે તેમણે ઘણી વાર ચિંતા વ્યક્ત કરી છે. એક યુથ આઇકન તરીકે પ્રકૃતિ પ્રત્યેનો આ અભિગમ યુવાનોને શું સમજાવે છે?
1: આજનો યુવાન જયારે પ્રગતિની દોડમાં આગળ બને છે ત્યારે તે પ્રકૃતિનું નુકસાન કરે છે. તેની રીતે આપણને શીખવે છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જ સાચો રસ્તો છે. તમે ગમે એટલા ઊંચા પદો પર પહોંચો પણ પર્યાવરણ અને સમાજ પ્રત્યેની તમારી ફરજ ક્યારેય ન ભૂલો. જો હિમાલય નહીં બચે તો પર્વતારોહક ક્યાં જશે? તે જ રીતે જો આપણી પૃથ્વી નહીં હોય તો આપણી પ્રગતિ ક્યાં કામ આવશે?
0: વાહ, કેટલી ગંભીર પણ સરસ શબ્દોમાંથી વાત કરી. પ્રગતિ એવી હોવી જોઈએ જે પ્રકૃતિની સાથે ચાલે, વિરુદ્ધમાં નહીં. છંદ, આજે આપણે ચર્ચામાં કામની રીટાના જીવનના અનેક રંગો ખોલ્યા. તેમની સાતત્યતા, તેમની ફિટનેસ, બદલાતા સમય સાથે તાલ મિલાવવાની ક્ષમતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ, ખરેખર આ આખી ચર્ચા યુવાનો માટે કોઈ મોટિવેશનલ બુક વાંચવા બરાબર છે.
1: કામિલિતા શેરપા જ્યારે 30મી વખત એવરેસ્ટ ચડ્યા ત્યારે આખી દુનિયામાં તેમની વાળ વાળ થઈ. પણ એક યુવાન તરીકે મને એ વિચાર આવ્યો છે કે જ્યારે માણસ એક જ કામ 30 વખત કરે ત્યારે એમાં કંટાળો નથી આવતો? એ જ રસ્તો, એ જ બરફ, આ રોજિંદા કંટાળા સામે લડીને દર વખતે નવો ઉત્સાહ ક્યાંથી લાવવો?
0: એ બહુ જ ઊંડો સવાલ પૂછ્યો. આજનો યુવાન 2 મહિના એક પ્રોજેક્ટ પર કામ કરે ત્યારે કંટાળી જાય છે અને જોબ ચેન્જ કે રૂટીન ચેન્જનો વિચાર કરવા લાગે છે. કામિલિતાના જીવનમાંથી શીખવા જેવો સૌથી મોટો પાઠ એ જ છે, તમારા કામને જ તમારી સાધના બનાવી દો. કામિલિતા માટે એવરેસ્ટ ચડવો એ માત્ર કામ નથી પણ પુનર્જન્મ જેવું છે. તેઓ દર વખત પર્વત પર જાય છે અને એમ વિચારે છે કે આ પહેલી વાર છે. પર્વતનું વાતાવરણ ક્યારે એકસરખું નથી હોતું, દર વખતે નવો પડકાર હોય છે. જ્યારે તમે તમારા કામના પ્રેમમાં પડો છો ત્યારે કંટાળો ગાયબ થઈ જાય છે. યુવાનો જો પોતાની પસંદગીના ક્ષેત્રમાં ઊંડા ઉતરે અને દરેક નાના કામમાં પણ કંઈક નવું શીખવાનો અભિગમ રાખે તો કંટાળો ક્યારેય નજીક નહીં આવે.
1: આપણે જાણીએ છીએ કે કામિલિતા શેરપા જ્યારે પણ એવરેસ્ટ પર જાય છે ત્યારે તેમનો જીવ જોખમમાં હોય છે, તેમની ફેમિલી પણ હંમેશા ચિંતામાં રહેતી હશે. તો કેરિયરમાં જયારે બહુ મોટું રિસ્ક લેવાનું હોય ત્યારે ફેમિલીના પ્રેશર અને પોતાના ડરને કેવી રીતે મેનેજ કરવો જોઈએ?
0: તે બહુ સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો. કામિલિતાના પત્ની પણ દર વખતે તેઓ જયારે એવરેસ્ટ પર જાય ત્યારે ચિંતામાં હોય છે. એક ઇન્ટરવ્યુમાં કામિલિતાએ કહ્યું હતું કે મારો પરિવાર મારી તાકાત છે, મારી નબળાઈ નહીં. જયારે તમે કોઈ મોટું લક્ષ્ય નક્કી કરો છો ત્યારે જોખમ તો રહેવાનું જ, પણ ડરથી ભાગવાને બદલે ડરને સ્વીકાર કરવો જરૂરી છે. કામિલિતા પર્વતારોહણના તમામ સુરક્ષા નિયમોનું કડકાઈથી પાલન કરે છે, એટલે કે તેઓ બ્લાઇન્ડ રિસ્ક નથી લેતા પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક લે છે. યુવાનોએ પણ જીવનમાં સાહસ કરવું જોઈએ, પણ પૂરી તૈયારી અને પ્લાનિંગ સાથે. જ્યારે તમારો પરિવાર જોશે કે તમે જવાબદાર છો અને તમારી તૈયારી પાકી છે ત્યારે તેમનો ડર પણ ભરોસામાં બદલાઈ જશે.
1: કામિલિતા જે કામ કરે છે તેમાં તેમને આખી દુનિયામાંથી એટલું આર્થિક વળતર કે સ્પોન્સરશિપ નથી મળતી જેટલી ક્રિકેટ કે ફૂટબોલના ખેલાડીઓને મળે છે. તો ગ્લેમર અને પૈસાની આ ચકાચોંધ વગર આજના યુવાનો આવી ઓફબીટ કેરિયર પસંદ કરવાની હિંમત કેવી રીતે કરે?
0: આ બહુ કડવું પણ સાચું સત્ય છે. પર્વતારોહણ કે અન્ય સાહસી રમતોમાં ક્રિકેટ જેવો ગ્લેમર કે અઢળક પૈસા કદાચ શરૂઆતમાં નથી હોતા, પણ કામિલિતાનું જીવન આપણને એક અલગ પ્રકારનું સેટિસ્ફેક્શન શીખવે છે. તેઓ પૈસા કે પ્રમોશન માટે એવરેસ્ટ નથી ચડતા, તેઓ પોતાના પેશન માટે અને હિમાલય પ્રત્યેના આદર માટે ચડે છે. જ્યારે તમે કોઈ એવું કામ કરો છો જે માત્ર તમારા બેંક બેલેન્સને નહીં પણ તમારા આત્માને સમૃદ્ધ કરે છે ત્યારે એ સાચી કરિયર બને છે. અને હા, હવે સમય બદલાયો છે. આજે કામિલિતા જેવા વૈશ્વિક આઇકનને બ્રાન્ડ પણ સ્પોન્સર કરે છે, એટલે જો તમારા કામમાં દમ હશે અને તમે એમાં સર્વોચ્ચ શિખર પર હશો તો લક્ષ્મી અને કીર્તિ બંને તમારી પાછળ આવશે.
1: કામિલિતાનો કયો ગુણ એક વિદ્યાર્થીને રોજિંદા જીવનમાં કામ લાગી શકે?
0: એમનો સૌથી મોટો ગુણ છે નમ્રતા. 30 વખત એવરેસ્ટ ચડ્યા પછી પણ કામિલિતા જયારે તળેટીમાં પાછા આવે છે ત્યારે તેઓ એટલા જ વિનમ્ર હોય છે. તેઓ ક્યારે એવું નથી કહેતા કે મેં એવરેસ્ટને જીતી લીધો. તેઓ હંમેશા એવું કહે છે કે એવરેસ્ટે મને ચડવાની મંજૂરી આપી. આજનો વિદ્યાર્થી જયારે એક પરીક્ષામાં ટોપ કરે છે કે કોઈ નાની સફળતા મેળવે છે ત્યારે ઘણીવાર અહંકારમાં આવી જાય છે. કામિલિતા આપણને શીખવે છે કે સફળતા ગમે તેટલી મોટી હોય, જો તમારામાં નમ્રતા હશે તો જ તમે આગામી નવો રેકોર્ડ તોડી શકશો. ગર્વ વગરનું ગૌરવ કઈ રીતે રખાય એ કામિલિતા શેરપા પાસેથી શીખવા જેવું છે.
1: આપણી હજુ એક બહુ મહત્વના મુદ્દા ઉપર વાત કરવાની બાકી રહી ગઈ છે અને તે છે મેન્ટરશિપ.
0: અરે વાહ, બહુ સરસ મુદ્દો યાદ કરાવ્યો તે. કામિલિતા માત્ર પોતે જ નથી ચડતા પણ તેઓ એવરેસ્ટ બેઝ કેમ્પ પર નવા આવનારા યુવાન પર્વતારોહકોને ટ્રેનિંગ પણ આપે છે. આ મેન્ટર તરીકે તેમની ભૂમિકા વિશે તું શું કહીશ?
1: આજનો યુવાન ઘણીવાર એવું વિચારે છે કે મને બધું જ આવડે છે, ગૂગલ અને યુટ્યુબ તો છે ને, પણ કામિલિતાનું જીવન આપણને શીખવે છે કે પુસ્તકનું જ્ઞાન કે ઇન્ટરનેટ તમને રસ્તો બતાવી શકે પણ ખતરાઓ સામે લડવાનો સાચો અનુભવ તો એક ગુરુ જ આપી શકે. અમેરિકા જયારે યુવાનોના ખભા ઉપર હાથ મૂકીને કહે છે કે બરફના તિરાડથી બચીને ચાલજો, ત્યારે એ શબ્દો કોઈ પુસ્તકમાં જોવા નથી મળતા. યુવાનોએ જીવનમાં ગમે એટલી પ્રગતિ કરવી હોય, પણ એક સાચા માર્ગદર્શક કે મેન્ટરની આંગળી પકડી રાખવી બહુ જરૂરી છે.
0: બિલકુલ સાચી વાત. ક્યારેક અનુભવી વ્યક્તિનો નાનો અમથો ઇશારો પણ આપણને બહુ મોટા નુકસાનમાંથી બચાવી લે છે.

0: ચર્ચા દરમિયાન મને પણ એક વિચાર આવ્યો. કામેરિટા શેરપાના પિતા પણ નેપાળના પ્રથમ પ્રોફેશનલ શેરપા ગાઈડ્સમાંના એક હતા, એટલે કે આ સાહસ તેમના લોહીમાં હતું. પણ તેમણે પોતાના પિતાના વારસાને માત્ર સાચવ્યો નથી, તેને વૈશ્વિક સ્તરે અગ્રેસર કર્યો છે. આજના યુવાનો જેઓ પોતાના પારિવારિક બિઝનેસ કે વારસાને આગળ ધપાવવા માંગે છે, તેમને કામેરિટાના જીવનમાંથી શું શીખવા મળે?
1: બહુ સુંદર ઓબ્ઝર્વેશન છે. ઘણી વાર યુવાનોને એવું લાગે છે કે પિતાનો બિઝનેસ કે વારસો સંભાળવો એટલે બહુ સેનું કામ છે, પણ કામેરિટાએ સાબિત કર્યું કે વારસો આપણને પ્લેટફોર્મ આપી શકે, પણ એ પ્લેટફોર્મ પર પરફોર્મ તો આપણે પોતે જ કરવું પડે છે. પિતા શેરપા હતા એટલે કામેરિટાને રસ્તાની ખબર હતી, પણ એવરેસ્ટ ચડતી વખતે ઠંડી તો કામેરિટાને જ

0: જતી, ઓક્સિજનની અછત તો તેમને જ વર્તાતી હતી. એટલે કે વારસામાં મળેલી વસ્તુનો ગર્વ કરવાને બદલે આપણી મહેનતથી એ વારસાનું મૂલ્ય કેવી રીતે વધારવું એ આજના યુવા ઉદ્યોગ સાહસિકોએ શીખવા જેવું છે.
1: વાહ, વારસો પ્લેટફોર્મ આપે પણ પર્ફોર્મન્સ તો ખુદનું જ હોવું જોઈએ. આ લાઈન આજના દરેક યુવાનને પોતાના રૂમમાં લખીને રાખવા જેવી છે. આપણો આ સંવાદ હવે એક અદભુત વળાંક પર પહોંચ્યો છે. કામિરીટા શેરપાના જીવનમાંથી આપણે ટેકનોલોજી, ફિટનેસ, નમ્રતા, લીડરશીપ અને હવે વારસાની વાત પણ કરી. જાણે હિમાલયની એક એક ટોચ આપણે પણ સર કરી રહ્યા હોઈએ એવું લાગે છે. યુવાનોને પોતાના આંતરિક ડરને જીતવા માટે કામિરીટાનો કયો મંત્ર કામ લાગી શકે?
0: તમને એક જ સિમ્પલ મંત્ર છે. પર્વત ગમે એટલો મોટો હોય એ તમારાથી ઊંચો નથી, કારણ કે પર્વત સ્થિર છે અને તમે ગતિશીલ છો. આ જ વિચાર સાથે યુવા પેઢી આગળ વધવાનું છે.
1: કેટલી ગુઢ અને હિંમત આપનારી વાત કરી તે. આ વાક્ય સાંભળીને જ મને અડધો ડર તો ગાયબ થઈ ગયો. પણ છંદ, કામિરીટા શેરપાના જીવનનો એક બીજો પક્ષ પણ છે જે ખૂબ જ રસપ્રદ છે. મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે તેઓ જ્યારે પણ એવરેસ્ટના મિશન પર જાય છે ત્યારે પર્વત પર પગ મૂકતા પહેલા ગુરુઓ પાસે જઈને ખાસ પૂજા કરાવે છે, જેને સ્થાનિક ભાષામાં પૂજાવિધિ કહે છે. આજના યુવાનો જેઓ ઘણીવાર પરંપરા અને આધ્યાત્મથી દૂર ભાગે છે તેમના માટે કામિરીટાની આસ્થા કયો સંદેશ આપે છે?
0: આજની પેઢી ઘણીવાર તર્ક અને વિજ્ઞાનના નામે આપણી સંસ્કૃતિ કે આસ્થાને નકારી દે છે, પણ કામિરીટાનું જીવન આપણને વિજ્ઞાન અને આધ્યાત્મનું અદભુત સંતુલન શીખવે છે. તેઓ આધુનિક સાધનો અને હવામાનની આગાહીનો પણ ઉપયોગ કરે છે અને સાથે સાથે પ્રકૃતિ પ્રત્યે નતમસ્તક થઈને પ્રાર્થના પણ કરે છે. આ પૂજા એ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા અને પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરે છે. જ્યારે તમે કોઈ પરમ શક્તિ કે પ્રકૃતિ સામે ઝૂકો છો ત્યારે તમારામાંથી અહંકાર ઓગળી જાય છે. આજના યુવાનોને હું કહીશ કે તાર્કિક બનો, પણ સાથે સાથે થોડા નમ્ર અને આધ્યાત્મિક પણ બનો. જ્યારે જીવનમાં ઘોર અંધકાર કે મુશ્કેલીઓ આવશે ત્યારે તમારી આ આસ્થા જ તમને માનસિક રીતે ટકી રહેવાની શક્તિ આપશે.
1: બિલકુલ સાચી વાત. વિજ્ઞાન આપણને સાધનો આપે છે, પણ આધ્યાત્મ આપણને એ સાધનોનો સાચો ઉપયોગ કરવાની સમજણ અને આંતરિક શાંતિ આપે છે. આપણી ચર્ચા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એવું લાગી રહ્યું છે કે કામિરીટા શેરપા માત્ર એક વ્યક્તિ નથી, પણ સાહસ અને જીવન જીવવાની કળાની આખી એક યુનિવર્સિટી છે. આ સંવાદને વધુ એક ડગલું આગળ લઈ જતા મને વિચાર આવે છે કે 30મી વખત એવરેસ્ટ સર કર્યા પછી પણ શું તેઓ ક્યારે થાક્યા હશે? આટલી મોટી સફળતા મેળવ્યા પછી પણ માણસ નવો ટાર્ગેટ કઈ રીતે સેટ કરી શકે? કારણ કે સામાન્ય રીતે યુવાનો એક નાનો ગોલ અચીવ કરીને સેચ્યુરેશન પોઈન્ટ પર આવી જતા હોય છે.
0: કામિરીટા માટે એવરેસ્ટ એ કોઈ ટાર્ગેટ નથી કે જેને પૂરો કરીને અટકી જવાય. તેમના માટે એ શ્વાસ લેવા જેવું સ્વાભાવિક કામ છે. યુવાનો જ્યારે કોઈ લક્ષ્યને માત્ર અંત સમજી લે છે ત્યારે તેઓ અટકી જાય છે, પણ જો તમે લક્ષ્યને સતત ચાલનારી પ્રક્રિયા સમજો તો તમે ક્યારેય નહીં થાકો. કામિરીટા આપણને શીખવે છે કે ખરી મજા શિખર પર પહોંચવામાં નથી, પણ એ શિખર સુધી પહોંચવાની સફરમાં અને એ સફર દરમિયાન તમે જે માણસ બનો છો ને એમાં છે. એટલે જ એક એવરેસ્ટ સર થાય એટલે બીજા એવરેસ્ટની તૈયારી શરૂ કરી દેવી, એ જ સાચા યુથ આઇકનની ઓળખ છે.
1: પર્વતની ઊંચાઈ માપી શકાય છે, પણ માણસના ઉત્સાહ અને પ્રેરણાની કોઈ સીમા નથી હોતી. મને અત્યારે કામિરીટા શેરપાના જીવનનો વધુ એક ખૂબ જ પ્રેરણાદાયી કિસ્સો યાદ આવે છે. જ્યારે તેઓ પર્વતારોહણ કરે છે ત્યારે તેમની સાથે માત્ર યુવાન પર્વતારોહકો નથી હોતા, પણ ઘણીવાર મોટી ઉંમરના અને શારીરિક પડકારો ધરાવતા લોકો પણ હોય છે. કામિરીટાએ એવા કેટલાય લોકોને એવરેસ્ટ સર કરાવ્યો છે જેમના વિશે દુનિયાએ વિચાર્યું પણ નહોતું કે તેઓ આ કરી શકશે.
0: બિલકુલ સાચી વાત છે. વિચારોનું આ ભાથું એટલું બહુમૂલ્ય છે કે આ સંવાદ ભલે કલાકો સુધી ચાલે, પણ આકાશવાણીના સમયના કાંટા અને રેડિયોની આ સુંદર પરંપરા આપણને હવે એક સુખદ અંત તરફ જવા ઇશારો કરી રહ્યા છે. આજે આપણી આ ચર્ચા માત્ર કામિરીટા શેરપા નામના એક પર્વતારોહક પૂરતી સીમિત ન રહી, પણ તે આજના યુવાન

0: માટે જીવન જીવવાની, પડકારો સામે લડવાની અને સફળતાને પચાવવાની એક અદભુત ગાઈડ બુક બની ગઈ.
1: ચોક્કસ, આજે આકાશવાણીના માધ્યમથી લાખો યુવાનો સુધી પહોંચવાનો આ લાવો અદભુત હતો. હું યુવાનોને બસ એટલું જ કહીશ કે તમારા જીવનમાં પણ મુશ્કેલીઓ, આર્થિક તંગી કે નિષ્ફળતાના એવરેસ્ટ આડા આવીને ઉભા રહેશે, પણ એ સમયે હિંમત હારવાને બદલે રામી રીટા શેરપાનો એ હસતો ચહેરો યાદ કરજો, જે 54 વર્ષની ઉંમરે પણ -40 ડિગ્રીમાં અડીખમ ઉભો રહીને નવો ઇતિહાસ રચે છે.
0: શ્રોતા મિત્રો, ફરી મળીશું આવા જ કોઈ પ્રેરણાના શિખર સમાન વ્યક્તિત્વની વાતો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને તમારા સપનાઓને પાંખો આપતા રહો. આવજો.
1: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી પરથી પ્રસારિત થનાર સૌથી વિશેષ કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.

0: मीटर के विजेता से दूसरा क्वालिफायर खेलना होगा। और इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी भुज प्रस्तुत छे आज ना मुख्य समाचार। केंद्रीय गृहमंत्री अमित शाह આવતીકાલથી 3 દિવસના રાજ્યના પ્રવાસે। આ પ્રવાસ દરમિયાન તે 29મી સરહદ જિલ્લા કચ્છની ખાસ મુલાકાત લેશે। ઘુસણખોરી અને અન્ય કારણોસર થતા ડેમોગ્રાફિક ફેરફારના પડકારોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી। સમિતિના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31મે રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે। ગાંધીનગરમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના નિવાસ સ્થાને પરામર્શ સમિતિની બેઠક યોજાઈ, જેમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા અંગેની રજૂઆત તથા પૌષોત્સવ સહિત સરકારના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ। ગાંધીધામના પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન માથાણી અને ડેપ્યુટી મેયર તરીકે નવીન જરૂરની વરણી કરાઈ। ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલથી ઓનલાઈન નોંધણી શરૂ થશે। આગામી 10 જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકાશે। આંગણવાડીઓમાં પ્રવેશોત્સવ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન, વિવિધ કળા અને હસ્તકળાની પ્રવૃત્તિઓનું આયોજન કરાયું। જિલ્લામાં સરકારી કર્મચારીઓની અન્ય જિલ્લામાં બદલી થવાનો સિલસિલો યથાવત। વિવિધ તાલુકા મથકો ખાતે ફરજ બજાવતા 21 મહેસૂલી તલાટીઓની જિલ્લા ફેરબદલી કરાઈ। ભચાઉ પોલીસ સ્ટેશન અને ભચાઉ ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજિક તત્વોને ડામવા અને પ્રોહિબિશન તેમજ જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સઘન સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરાયું। કંડલા બંદર પ્રશાસને જહાજોને વહેલી તકે માલ ખાલી કરે તે માટે કડક વલણ અપનાવ્યું। ડીપીએ દ્વારા કાર્ગો જહાજો માટેની બર્થિંગ પોલિસીમાં આંશિક સુધારો કરતું નવું સર્ક્યુલર અમલી કરાયું। અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર વનમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે। મુખ્ય સમાચાર પૂરા થયા।

0: અમે આજે આપ ગીતો સાંભળી રહ્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: મોદી ઓર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2007-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવને રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી. રાજ્યભરમાં ખેડૂતોને કેરબા દીઠ 200 લીટર ડીઝલ આપવા સરકારની સૂચના. રાજ્યભરની મહાનગરપાલિકામાં મેયર સહિત વિવિધ સભ્યોની વરણી. સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની અપીલ. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો. રાજ્ય સરકારે વર્ષ 2007-2008 થી 2014-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોની સત્તાવાર મંજૂરી આપી. ગાંધીનગરમાં આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓને અંદાજે 1,500 રૂપિયાનો આર્થિક લાભ થશે.
1: ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોમાં રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. આ નિર્ણયથી મને જણાવતા આનંદ થાય છે કે ખાંડ મંડળીઓ અને ખેડૂતો માટે 1,500 કરોડ રૂપિયાનો મોજો આનાથી હટવાનો છે.
0: રાજ્યભરમાં ખેડૂતોને પેટ્રોલ પંપ પરથી કેરબા એટલે કે મોટા ડબ્બા દીઠ 200 લીટર ડીઝલ અપાશે. ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સરકાર દ્વારા આ અંગે અપાયેલી સત્તાવાર સૂચનાની માહિતી આપી. તેમણે લોકોને ડીઝલની સંગ્રહખોરી ન કરવા અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી.
1: ખેડૂતોને મુશ્કેલી ન પડે સીઝન છે ત્યારે 200 લીટર ખેડૂતને ડીઝલ મળી રહે એ પ્રકારની સૂચના આપી છે. ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહે, સંગ્રહખોરી ન થાય એમની પણ મારી તમામને વિનંતી છે. પૂરતું ડીઝલ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે.

0: શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું, રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચાલે. તમામ કાર્યોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ ગેરરીતિ થશે અને સામાન્ય લોકો તેનું ધ્યાન દોરશે તો સરકાર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરાશે. રાજ્યમાં ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલથી ઓનલાઈન નોંધણી શરૂ કરાશે. રાજ્ય સરકારની આ જાહેરાત બાદ ખેડૂતો આગામી 10 જૂન સુધી ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી નોંધણી કરાવી શકશે. સત્તાવાર યાદી મુજબ તમામ જિલ્લાના ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ ગ્રામ કેન્દ્રો ખાતે ગામડાના કમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક વીસીઈ મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. રાજ્યભરની મહાનગરપાલિકામાં આજે મેયર સહિત વિવિધ સભ્યોની વરણી કરવામાં આવી. અમદાવાદ મેયર તરીકે હિતેશ બારોટ, નાયબ મેયર તરીકે અંજુ શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કમલેશ પટેલ, દંડક તરીકે અતુલ મિશ્રા અને શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરની નિમણૂક થઈ. અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટે આવનાર સમયની કામગીરી અંગે માહિતી આપી.
1: અમદાવાદની અંદર બે કેનાલોથી ગોતા ગોતાવી અને ખરીકટ કેનાલ, એનું પણ સારી રીતે આપણે આજે 14 અને 10 કિલોમીટરના રૂટનું નિર્માણ થયું છે. એવી જ રીતે આવનાર દિવસમાં સૌથી વધુ સારા કામ અને આવનાર દિવસમાં જે રીતે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ જે રમાવાની છે અને નરેન્દ્રભાઈનું જે સપનું છે એ પૂરું કરવાનો હું પ્રયાસ કરીશ.
0: પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદી, નાયબ મેયર તરીકે મનીષ યાડ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વિક્રમ ઓડેદરા, શાસક પક્ષના નેતા તરીકે હર્ષદ બામણીયા અને દંડક તરીકે કૃષ્ણ કોઠિયાની વરણી કરવામાં આવી. તો મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણી, નાયબ મેયર તરીકે ચિરાગ રાણપરા, શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે જયંતિ પડસુંભિયા અને દંડક તરીકે જયેશ દેસાઈની વરણી કરવામાં આવી. જ્યારે નડિયાદ મહાનગરના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલ, નાયબ મેયર તરીકે કલ્પેશ રાવળ, શાસક પક્ષના નેતા તરીકે મેઘના શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરાબ્રહ્મ ભટ્ટ અને દંડક તરીકે પુષ્પા શાહની વરણી કરવામાં આવી. આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી વિજેતા ધારાસભ્ય હર્ષદ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના કાર્યાલયમાં યોજાયેલા શપથ ગ્રહણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે ઉમરેઠના ધારાસભ્ય સ્વર્ગીય ગોવિંદ પરમારનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. ગયા મહિને આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં હર્ષદ પરમારનો વિજય થયો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને ભારતની સભ્યતા અને વિકાસયાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું, 26 મે 2014ના રોજ શ્રી મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ દેશના વહીવટ, વિચાર, નેતૃત્વ અને રાષ્ટ્રીય સંકલ્પમાં એક નિર્ણાયક પરિવર્તન આવ્યું. તેમણે કહ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનો મંત્ર દરેક સ્તરે શાસન અને નીતિ નિર્માણમાં દેખાય છે, જેનાથી ભારત પહેલાથી વધુ મજબૂત, ગૌરવશાળી અને આત્મવિશ્વાસી બન્યું છે. મહેસાણામાં રાજ્યસભા સાંસદ મયંક નાયકે આ અંગે પ્રતિક્રિયા આપી.
2: આપના માધ્યમથી પૂરી દેશ કી ઓર સે માન્ય પ્રધાનમંત્રી જી કા હૃદય સે આભાર પ્રકટ કરતા હું, અભિનંદન કરતા હું. ઓર ઉનકે નેતૃત્વ મેં દેશ દુનિયામાં આગળ બઢ રહા હૈ, જિસ તરહ સે वो और आगे बढ़े और 2047 में जो विकसित भारत का जो संकल्प माननीय प्रधानमंत्री ने देश की जनता को दिया है वो पूर्ण करने में देश की जनता का आशीर्वाद सदा उन पर रहेगा.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટે વિશિષ્ટ વ્યક્તિ એટલે કે VIP દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા ભક્તોને અપીલ કરી. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું, મંદિરમાં દર્શન માટે VIP પાસ કે ટિકિટની કોઈ પ્રથા નથી.
3: શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ રૂમ બુકિંગ હોય, પૂજાવિધિનું બુકિંગ હોય કે પ્રસાદનું બુકિંગ હોય, માત્ર ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરવામાં આવે છે. ટ્રસ્ટમાં VIP કે સ્પેશિયલ દર્શનની કોઈ પ્રથા પહેલેથી છે જ નહીં કે આવું VIP દર્શન માટે કોઈ ટ્રસ્ટમાં વ્યવસ્થા જ નથી.

0: અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 4-8 જૂન સુધી વિશ્વ યોગાસન સ્પર્ધા યોજાશે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનું આયોજન થવું તે ભારતના પરંપરાગત યોગને વૈશ્વિક રમત તરીકે ઓળખ અપાવવાના પ્રયાસને દર્શાવે છે. ભારતમાં પહેલીવાર યોજાનારી સ્પર્ધાનો હેતુ યોગ અને યોગાસનના જ્ઞાનને પ્રદર્શિત અને પ્રકાશિત કરવાનો હોવાનું પણ શ્રી માંડવીયાએ ઉમેર્યું.
1: पहली बार वर्ल्ड योगासना चैंपियनशिप इंडिया में हो रही है, अहमदाबाद में हो रही है. योग भारत के द्वारा दुनिया को दी गई एक अनमोल भेंट भी है, तो उसको देश और दुनिया में आपके द्वारा प्रसारित हो ताकि हमारा योग, हमारा योगा का दुनिया में महत्व बढ़े.
0: અમરેલીના જંગલમાં 5 માંથી 2 સિંહના મોત બેબીસિયા વાયરસથી થયાનું જણાવ્યું છે. તેને લઈ વન વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું અગ્ર મુખ્ય વન સંરક્ષક જયબાલ સિંહે જણાવ્યું.
2: સેના ગ્રુપ છે એ મોનિટરિંગ સતત અમે કરી રહ્યા છે. અગાઉથી જે ઉપર માસથી જે બાબતમાં અમે પગલા લીધેલા હતા અને કન્ટિન્યુઅસલી એનું અમે સતત સ્ટાફ દ્વારા અને ટ્રેકર્સ દ્વારા કે જે ગ્રુપ છે એના ઉપર ધ્યાન આપી રહ્યા છે અને વેટરનરી કેરની જ્યાં જરૂર છે ત્યાં વેટરનરી કેર પણ કરી રહ્યા છે.
0: રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની યાદી મુજબ હાલ અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 42 તેમજ આ સિવાયના જિલ્લા અને શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. વલસાડમાં કેફી પદાર્થનું કારખાનું ચલાવનારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે, આતંકવાદી વિરોધી દળ એટીએસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમે ઓપરેશન ક્લીન અંતર્ગત વાપીમાં ભંગારના વખારમાં ચાલતું આ કારખાનું પકડી પાડ્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે વર્તમાન વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો થશે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. આજની મેચમાં વિજેતા થનારી ટીમ સીધી જ આઈપીએલની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર 2માં વધુ એક તક મળશે. વર્ષ 2007-2015 દરમિયાન ખાણ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવને રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી. રાજ્યભરમાં ખેડૂતોના કેરમાં દીઠ 200 લીટર ડીઝલ આપવા સરકારની સૂચના. રાજ્યભરની મહાનગરપાલિકાના મેયર સહિત વિવિધ સભ્યોની વરણી. સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની અપીલ. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

સમયમાં આજે ડ્રોન ટેકનોલોજી છે એ ખેતીમાં એક નવું યોગદાન આપી રહી છે. ડ્રોન એટલે એક એવી રિમોટથી નિયંત્રિત યાંત્રિક મશીન જે ધરતી પર વિના માણસના સંચાલનથી હવામાં ઉડી શકે છે અને વિવિધ પ્રકારની કામગીરી ખૂબ જ ચોકસાઈથી કરી શકે છે. પહેલા આ ટેકનોલોજીનો ઉપયોગ સેનામાં અને સુરક્ષા માટે થતો, જે હજુ પણ થાય છે, પરંતુ હવે તેનો વ્યાપ કૃષિ ક્ષેત્રમાં પણ ઝડપથી વધી રહ્યો છે. તો તેની એક

પણ કરી શકે છે, જેમાં રીઅલ ટાઈમ વિઝ્યુઅલ ફીડ, ઓટોમેટિક રૂટ પ્લાનિંગ, ઓબ્જેક્ટિકલ અવોઇડન્સ જેવા ફીચર્સ પણ હોય છે. એટલે જે રસ્તામાં કંઈ આવે તો ડ્રોન આખું ખસી જાય અને એનો રૂટ પ્લાન કરે જાતે જ, જેનાથી આપણે સરળતાથી ડ્રોન ચલાવી શકીએ અને ચોક્કસ પરિણામ મેળવી શકીએ. ખેડૂત મિત્રો, આ ટેકનોલોજી હવે એટલી સરળ અને ઉપયોગી બની છે કે તેની તાલીમ માત્ર થોડા દિવસમાં મેળવી શકાય છે. અને હવે મોબાઈલ એપ્લિકેશનથી પણ આ ડ્રોન ચલાવવાના વિકલ્પો છે, જેથી નવો ખેડૂત કે યુવા ઉદ્યોગ સાથી પણ તેને અપનાવી શકે છે. ખેડૂત મિત્રો, ડ્રોનના માધ્યમથી શું શું થઈ શકે છે, કઈ કઈ રીતે ઉપયોગી છે તે વાત કરતા પહેલા એક શરૂઆતમાં સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ.

समय में काम थी जाए छे। खास करीने ऑर्गेनिक खेती में जहाँ दवा अने खातरनुं नियंत्रण खूब जरूरी छे त्यां ड्रोननी भूमिका खूब उपयोगी साबित थाय छे। तो खेडूत मित्रों, ड्रोनमां लगाड़वामां आवता जे हाई रेजोल्यूशन कैमेरा छे तेनी जो वात करीए तो ते पाकना आरोग्य पर सतत नजर राखे छे। पाकमां कोई रोगप्रतिकारक क्षमता घटी छे कि नहीं, कई जग्याए पाणीनी अछत छे, એ બધું હવામાંથી ડ્રોનના દૃષ્ટિકોણથી આપણે જાણી શકીએ છીએ। આથી ખૂબ થતા પહેલા જ તેનું નિયંત્રણ આપણે લઈ શકીએ। આ ઉપરાંત પાકના વિસ્તાર અને વિકાસના આધારે ઉત્પાદન કેટલું મળશે તેનો પણ અંદાજ આપણે લગાવી શકીએ, જે માર્કેટિંગ અને વેચાણ માટે મદદરૂપ થાય। હવે પાણીના સંચાલનમાં પણ ડ્રોન ઉપયોગી છે। ડ્રોન રિમોટ સેન્સિંગ ટેકનોલોજીથી પાણી ક્યાં વધુ ક્યાં ઘટે છે તેનું નિરીક્ષણ કરી શકે છે, જેના આધારે સિંચાઈની યોગ્ય યોજના બનાવી શકાય છે। આ બધું ખેડૂતના ખર્ચમાં ઘટાડો કરવાનું કામ કરે છે અને વધુ સારા પરિણામ આપણને આપે છે। હાલમાં ભારતમાં સરકાર દ્વારા ડ્રોન ટેકનોલોજીની ખેતીમાં અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ખેતી માટે ડ્રોન ખરીદવા માટે સબસિડી, તાલીમ, ડેમો પ્રોજેક્ટ બધું શરૂ કરવામાં આવે છે। તેમ છતાં અનેક નાના ખેડૂતોએ હજી આ ટેકનોલોજીને સ્વીકારી નથી। કારણ એ છે કે ડ્રોન ખરીદવાનું પ્રાથમિક મૂલ્ય જે છે તે વધુ હોય છે અને તેનો યોગ્ય ઉપયોગ કરવા માટે તાલીમ જરૂરી છે। જો ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન, સહાય અને સમર્થન મળે તો ભારતમાં ખેતીની પદ્ધતિઓમાં મૂળભૂત ફેરફાર આવી શકે છે। આમ વાત કરીએ તો ડ્રોન હવે માત્ર આકાશમાં

नमस्कार मित्रों, હવે જોઈએ હવામાન સમાચાર। હવામાન ખાતાના વર્તારા જણાવે છે કે આગામી સમયમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે। સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહીવત છે। આવતા 24 કલાક દરમિયાન સાગર ખેડૂઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી। અને શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવાનો છે, તો રંગનું નામ લઈને છોટા પ્રિય મિત્રો, રામ રામ રામ।

0: ઘુસણખોરી અને અન્ય કારણોસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા કેન્દ્ર સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ સનદી જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલકર હશે. શ્રી શાહે કહ્યું કે ઘુસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તન લાવી રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકાર છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધનમાં વસ્તી વિષયક પરિવર્તન પર ઉચ્ચસ્તરીય સમિતિની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની 3 દિવસની સિક્કિમ મુલાકાત અંતર્ગત ઓર્કિડોરિયમ અને નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ ઓર્કિડોરિયમ ખાતે રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કર્યું. આવતીકાલે રાષ્ટ્રપતિ નાથુલા પાસની મુલાકાત લેશે અને સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. નવી દિલ્હીમાં યોજાયેલી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ક્વાડ રાષ્ટ્રોએ આજે ગઠબંધન કાર્યસૂચીની પ્રગતિની સમીક્ષા કરી અને ઇન્ડો પેસિફિક સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરી. બેઠકના સમાપન બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના અધિક સચિવ કે નાગરાજ નાયડુએ જણાવ્યું કે બેઠકે મુક્ત અને ખુલ્લા ભારત પ્રશાંત ક્ષેત્ર માટે ક્વાડની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. તેમણે કહ્યું કે ચર્ચા ક્વાડ સહયોગના 4 સ્તંભોની આસપાસ કેન્દ્રિત હતી, જેમાં દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકીઓ અને માનવતાવાદી સહાય અને આપત્તિ પ્રતિભાવનો સમાવેશ થાય છે. શ્રી નાયડુએ કહ્યું કે વિદેશી મંત્રીઓએ સરહદ પર આતંકવાદ સહિત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની આકરી ટીકા કરી હતી. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ક્વાડ એટલે કે ચતુર્ભુજ સુરક્ષા સંવાદના વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ક્વાડ દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ડોક્ટર જયશંકરે ભાર મૂકતા કહ્યું કે ભારત પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક વિકાસ અને સ્થિરતા માટે પ્રેરક બની રહેવું જોઈએ. તેમણે કહ્યું કે દરિયાઈ લોકશાહી, બહુલવાદી સમાજ અને બજાર અર્થતંત્ર તરીકે ક્વાડ રાષ્ટ્રો મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક પ્રત્યે જવાબદારી વહેંચે છે. તેમના નિવેદનમાં અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા આ વર્ષના અંતમાં થનાર ક્વાડ દેશોની ઇંધણ સુરક્ષા ફોરમ માટે યજમાની કરશે. જાપાનના વિદેશમંત્રી તોશીમિત્સુ મોટેગીએ તેમના સંયુક્ત પત્રકાર પરિષદમાં હોર્મુઝ સમુદ્ર ધ્વની મુક્ત અને સલામત નેવિગેશન સુનિશ્ચિત કરવા તેમજ પશ્ચિમ એશિયાને સ્થિરતા લાવવા માટે રાજદ્વારી પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે જણાવ્યું હતું કે ક્વાડ એ ક્વાડ પાર્ટ્સ ઓફ ધ ફ્યુચર પાર્ટનરશીપ દ્વારા ક્વાડથી પેસિફિક સુધીની અત્યાર સુધીની સૌથી મજબૂત પ્રતિબદ્ધતાની જાહેરાત કરી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે ગુજરાતના અમદાવાદમાં આગામી 4-8 જૂન દરમિયાન પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ યોજાશે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી માંડવીયાએ કહ્યું કે દેશની પરંપરાગત આરોગ્ય પલાયણને વૈશ્વિક રમત તરીકે સ્થાપિત કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. વર્ષ 2036 ઓલિમ્પિકનું રમતોનું આયોજન કરવા ભારતની દાવેદારીને ધ્યાનમાં રાખીને યોગાસનને ભવિષ્યની ઓલિમ્પિક રમતોની યાદીમાં સમાવવા પ્રયાસ કરાશે.
1: મૂડીબજારના
0: નિયમનકાર સેબીના અધ્યક્ષ તુહિન કાંતા પાંડેએ કોર્પોરેટ બોન્ડ જોખમયુક્ત ન હોવાનું જણાવ્યું. મુંબઈમાં કેર એચ ડેટ માર્કેટના સમિટમાં બોલતા સેબીના વડાએ જણાવ્યું હતું કે બ્લોકચેન આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોર્પોરેટ બોન્ડને ટોકનાઇઝડ કરવા એક પાયલોટ પ્રોજેક્ટ પર વિચારણા કરવામાં આવી રહી છે, જેથી સમાધાન કાર્યક્ષમતા, પારદર્શકતા અને સુલભતામાં સુધારો થાય. રશિયાએ યુક્રેન પર 100થી વધુ ડ્રોન અને 2 બેલિસ્ટિક મિસાઇલો છોડ્યાની યુક્રેનની વાયુસેનાએ પુષ્ટિ કરી છે. રશિયા રાજદ્વારી મિશનના સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા અપીલ કરી છે અને રહેવાસીઓને લશ્કરી અને સરકારી સુવિધાઓથી દૂર રહેવા કહ્યું છે. રશિયાના વિદેશમંત્રી સંગી લવરોવે

પોતાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોન પર વાત કરીને અમેરિકી રાજદ્વારી સભ્યોને કીવમાંથી બહાર કાઢવા જણાવ્યું હતું. દરમિયાન યુરોપીયન સંઘ, ફેન્ચ, પોલિશ પ્રતિનિધિમંડળોએ જાહેરમાં કહ્યું હતું કે તેઓ દેશ છોડશે નહીં. પૂર્વ લેબનોનના બેકા ખીણમાં આવેલા નશઘરા ગામ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 12 લોકો માર્યા ગયા છે. અમેરિકાના લેબનીઝ અને ઇઝરાયેલના સૈન્ય પ્રતિનિધિમંડળો વચ્ચે યોજાનારી બેઠકમાં 3 દિવસ પહેલા આ હુમલા થયા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ઇઝબુલ્લા સામે વધુ આક્રમક હુમલાની જાહેરાત કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં આજે 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ અને ભારતીય પુરૂષ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ રાઉન્ડ 16માં પ્રવેશ કર્યો. મહિલા સિંગલ્સમાં સિંધુએ ઇન્ડોનેશિયાની પુત્રી કુસુમા વર્દાનીને હરાવીને ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. દરમિયાન પુરૂષ ડબલ્સમાં ભારતીય જોડીએ પ્રેસલી સ્મિથ અને ચેન્ઝી યીની અમેરિકાની જોડી સામે મજબૂત વિજય મેળવી બીજા રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20માં આજે વર્તમાન વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો થઈ રહ્યો છે. હારમાં મળતા અહેવાલ મુજબ રજત પાટીદારની આગેવાની હેઠળની બેંગલુરૂની ટીમે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 50 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને દેશની સભ્યતા અને વિકાસયાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરાશે. ઘુસણખોરી અને અન્ય કારણસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી. ક્વાડ દેશના વિદેશમંત્રીઓની સરહદ પર આતંકવાદની આકરી ટીકા કરી. રાજદ્વારી સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા રશિયાએ અપીલ કરી. અને સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધાના ભારતીય ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સવારે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

ठीक है, बात तो एक काम हो गया, और भी सब सीरियस।

dari tua deh.

0: नमस्कार श्रोता मित्रों, प्रादेशिक समाचार विभाग द्वारा प्रस्तुत छे साप्ताहिक कार्यक्रम समाचार दर्पण। आओ तो सर्वप्रथम नजर करिए आज वाड़ियानी महत्वपूर्ण घटनाओं पर। राज्य में डिजिटल वस्ती गणतरी नो प्रारंभ, नागरिकों हवे ऑनलाइन पोर्टल द्वारा करी शकशे स्वगणतरी। गुजरात में 5 महानुभावों ने राष्ट्रपति ने हस्ते पद्म पुरस्कार एनायत। भूज दिल्ली वच्चे नवी राजधानी ट्रेन सेवा नो प्रारंभ। कॉमनवेल्थ डे निमित्ते अहमदाबाद में साइक्लोथॉन नु भव्य आयोजन। आनंद वाटिक भवन बन्यो प्राकृतिक कृषि नो रोल मॉडल। राज्य की जेलों में 44 बंदीवानों बोर्ड की परीक्षा में थया उत्तीर्ण अने लिटिल राफ कच्छ में वन विभाग नु संवेदनशील अभियान। नमस्कार श्रोता मित्रों, आधुनिक युग में वहीवटी प्रक्रिया पण हवे टेक्नोलॉजी तरफ आगळ वधी रही छे, त्यारे गुजरात में डिजिटल वस्ती गणतरी नो प्रारंभ थयो छे। जनगणना 2027 अंतर्गत पहला तबक्का में हवे नागरिकों घरे बैठा पोतानी माहिती ऑनलाइन भरी शकशे। आ अंगे राज्य वस्ती गणतरी संचालन नियामक सुजन मयात्रा जणावे छे।
1: રાજ્યની વસ્તી ગણતરીનો પહેલો તબક્કો ઘરી આવી છે, એ 1 જૂન થી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે। એના 15 દિવસ પહેલા એટલે કે 17 મે થી 31 મે સુધી સ્વગણતરી કે જ્યાં લોકો ઓનલાઈન પોતે જ પોતાની માહિતી ભરી શકશે એ બટન ઓપન કરવામાં આવે છે। અગાઉ પેપર પદ્ધતિ વાપરતા હતા, એમાં ગણતરી દ્વારા ઘરે ઘરે જઈને પેપર પત્ર ખરતું કે જે મોટું હોય તો જે 33 પ્રશ્નો ભરેલા હતા તે લોકો પોતાના ઘરે ઘરે જઈને બેંક થી ભરતા હતા, પછી એ અત્રેની કચેરીએ પોસ્ટ મારફતે મોકલતા। હવે એ જે સ્કેનિંગ હતું એનું પ્રી સ્કેનિંગ થાય, પછી સ્કેનિંગ થાય, બીજા દિવસે થતી હતી અને પછી એ ફાઇનલી કલેક્ટ થતું હતું, એટલે એ ડેટા ભરવામાં ઘણો સમય લાગતો હતો। આ વખતે ડિજિટલ ગવર્નન્સ ના ભાગરૂપે વસ્તી ગણતરી સંપૂર્ણ ડિજિટલ માધ્યમ લાવવામાં આવ્યું છે, એટલે પહેલીવાર વસ્તી ગણતરી બધી જ માહિતી ડિજિટલી ભરાશે, એટલે પેપર ને આપણે તિલાંજલી આપીએ છીએ। અને એક પગલા આગળ તરીકે વસ્તી ગણતરી ની પહેલા સેલ્ફ ઇન્ફોર્મેશન ની પણ વસ્તુ આપવામાં આવી છે, તો સ્વગણતરી પોર્ટલ આપણે કહીએ છીએ, એટલે આ મારફતે લોકો પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે અને વસ્તી ગણતરી આપણી ઘરે આ ક્ષેત્રે ડેટા ઓનલાઈન ભરાશે।
0: આ માહિતી સંપૂર્ણપણે ગોપનીય રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી।
1: વસ્તી ગણતરીનો જે કાયદો છે એની કલમ 15 અનુસાર કોઈપણ માહિતી જાહેર કરવી ગુનો છે, માટે આપની માહિતી સંપૂર્ણ સુરક્ષિત રહે છે। અને દરેકે દરેક ડિજિટલ ડેટા જે આપણે કહીએ છીએ તે બધો જ ડેટા માત્ર અને માત્ર નીતિ માનવા વાપરવામાં આવશે, અને આ માટેના બધા સર્વર પર થર્ડ પાર્ટી ઓડિટ આઈસીટી કરીને ચકાસણી કરેલા છે, આપણો ડેટા ડિજિટલ રીતે સિક્યોર રહેશે।
0: દરમિયાન રાજ્યના જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી શહાબુદ્દીન રાઠોડે લોકોને અચૂકપણે આ પ્રક્રિયામાં સહભાગી થવા અપીલ કરી હતી।
2: વસ્તી ગણતરીની કાર્યવાહીમાં 31 સુધી પોર્ટલના માધ્યમ દ્વારા મતદાર પોતે એ ડિટેલ્સ મેળવી શકે હું પ્રક્રિયામાંથી પસાર થયો છું, મેં આ તૈયારી કરી લીધી છે અને તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રના આ એક મહાન કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવો એ વિનંતી।
0: શ્રોતા મિત્રો, હવે વાત કરીએ પદ્મ પુરસ્કારોની। કળા સાહિત્યની માન્યતાના ક્ષેત્રે ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર સુવર્ણ અક્ષરે અંકિત કરનાર આપણા 5 મહાનુભાવો માટે ગઈકાલનો દિવસ અત્યંત ગૌરવપૂર્ણ રહ્યો હતો। રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં વડોદરાના આખ્યાનકાર ધર્મિકલાલ પંડ્યા, સુરતના નિલેશ માંડલવાલા, લોક કલાકાર મીર હાજીભાઈ કાસમવાલા, સાહિત્યકાર રતિભાઈ બોરીસાગર અને નાટ્ય અભિનેતા અરવિંદ વૈદ્યને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। આ સાધકોના ગાયકાના અવિરત પુરુષાર્થનું આ પ્રતિબિંબ છે। 6 ગાયકાથી લોક સંગીત અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા મીર હાજીભાઈ કાસમભાઈ, જેમણે હજારો ચેરિટી પ્રોગ્રામ્સ દ્વારા માનવતાની સેવા કરી છે, સામાન્ય તેમના પ્રતિભાવ

0: રાષ્ટ્રીય સન્માન પછી હવે વાત કરીએ વિકાસની ગતિની, જે ભુજ અને દિલ્હી ટ્રેન સેવાથી નવી ઊંચાઈએ પહોંચી છે. તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજ અને દિલ્હી વચ્ચે નવી રાજધાની સેવાનો પ્રારંભ કરાવ્યો છે. આ સેવાથી ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના મહત્વના સ્ટેશનો જોડાઈ રહ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે અમદાવાદ ડિવિઝનના રેલવે મેનેજર વેદ પ્રકાશ.
1: ये बस से पहले ट्रेन जो है ये बहुत मेहनत की गई है हमारे यहाँ के जो एमपी साहब हैं उनके द्वारा, क्योंकि ये ट्रेन का कोई पाथ नहीं बन रहा था. जो हमारे नॉर्मल रूट है यहाँ से जाने की, कि यहाँ से गांधीधाम, गांधीधाम से बिल्डी, बिल्डी से पालनपुर, पालनपुर से अजमेर होते हुए जयपुर होते हुए दिल्ली के जाने का, तो पाथ भरा हुआ था, कोई गाड़ी नहीं जा सकती थी उसमें. एमपी साहब बार बार मिनिस्टर अश्विनी वैष्णव साहब जो रेलवे के मिनिस्टर हैं उनके पास जाकर के कि भाई हमको ये ट्रेन जरूरत है यहाँ के लोगों की, यहाँ के पर्यटन की जरूरत है, यहाँ के जो कामगार वर्ग दूसरे बाहर से आते हैं उनके लिए जरूरत है, यहाँ के लोगों की जरूरत है, यहाँ का जो हैंडीक्राफ्ट है उसके प्रचार प्रसार के लिए जरूरत है. और उनके ही प्रयास से ये संभव हो पाया इस ट्रेन का. और इस ट्रेन की खूबी मैं बता दूं कि ये कच्छ की ऐसी पहली ट्रेन है दिल्ली की जो कि डेली चलेगी. अभी तक जो भी ट्रेन चल रही थी या तो भाई निकली था दो दिन, मतलब एक वीक में चलता है या तीन दिन चलता है, ये पहली ट्रेन होगी जो डेली चलेगी, सातों दिन चलेगी. और ये गुजरात में छह जगह रुकेगी, छह स्टेशनों पर रुकेगी, छह शहरों को जोड़ेगी. और ये हरियाणा का, राजस्थान का, दिल्ली का 19 नए शहरों को जोड़ेगी. उस तरह ये जो कच्छ रीजन है वो 25 अलग स्टेशन से जुड़ेगा.
0: नवी ट्रेन सुविधा अंगे भूज खाते योजा रहा कार्यक्रम में सांसद विनोद चावड़ाए रेलवे तंत्र नो आभार मान्यो हतो.
2: કચ્છ માટે ખૂબ આનંદની વાત છે કે આપણા દેશની રાજધાની એટલે કે દિલ્હી, ભુજથી દિલ્હી વચ્ચે આપણને એક્સપ્રેસ ટ્રેન મળી છે. આ ટ્રેન જયારે શરૂ કરવામાં આવી છે ત્યારે આવનાર સમયમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી આ બધા જ પ્રાંતની અંદર આવન જાવન કરનાર બધા પ્રવાસીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, કલાના કારીગરો હોય, ડિફેન્સના જવાનો અને પરિવાર હોય કે અન્ય ઔદ્યોગિક ક્ષેત્રે જે પણ પ્રવાસીઓ પ્રવાસ કરશે એમને ખૂબ જ મોટો ફાયદો સેવાનો આવનાર સમયમાં મળવાનો છે. હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું કે કચ્છને ઘણું આપ્યું છે, પણ સાથે સાથે રેલ મંત્રાલયના માધ્યમથી પણ ચાર ચાર આધુનિક રેલવે સ્ટેશનો નિર્માણ થઈ રહ્યું છે, અન્ય પ્રાંતોને જોડતી પણ ટ્રેનો આપણને મળી છે. ત્યારે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલ મંત્રી શ્રી આદરણીય શ્રી અશ્વિનીજીનો આભાર માનું છું.
0: ઝડપી મુસાફરી અને આજકાલની જીવનશૈલીમાં જો આપણે સ્વસ્થ રહેવું હોય તો સાયકલિંગ શ્રેષ્ઠ ઉપાય છે, જેનો સંદેશ અમદાવાદના રિવરફ્રન્ટ પર રવિવારે ગુંજતો રહ્યો છે. કોમનવેલ્થ ડે નિમિત્તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા આયુષ્માન ખુરાનાએ સાયકલથોનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ લોકોને ફિટ રહેવા માટે સાયકલિંગનો ઉપાય અપનાવવા માટે અપીલ કરી હતી.
3: लेकिन मॉर्निंग में उठने की आदत भी अभी लगानी है, क्योंकि फिट रहना देश के लिए फायदे में है, देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है, तो देश के नागरिक को फिट रहना आवश्यक है. जब हम फिट होंगे तो सोसाइटी

0: ખેતીની સાથે સાથે પ્રાકૃતિક કૃષિ તરફ વળીને આત્મનિર્ભર બનવા માંગતા ધરતીપુત્ર માટે આણંદનું એટેક ભવન આજે એક આશાનું કિરણ બન્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટના સફળ સમન્વયથી આ કેન્દ્રમાં આજે 10,000થી વધુ પ્રગતિશીલ ખેડૂતો એકઠા થયા છે. હવે દર મંગળવારે ભરાતા વિશેષ બજારોમાં કચેટીઓનો કોઈ અવકાશ નથી. પરિણામે ખેડૂતને તેના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે છે અને ગ્રાહકને ઝેર મુક્ત શુદ્ધ પ્રાકૃતિક શાકભાજી મળી રહે છે. આ કેન્દ્રની ખાસિયત એ છે કે અહીં ગામ કોદરી અને સામા જેવા પોષણક્ષમ મિલેટ્સથી લઈને ઓર્ગેનિક મસાલા સુધીની તમામ સામગ્રી ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ખેડૂત અમિતભાઈ પટેલ.
1: બહુ સરસ આયોજન છે આણંદ યુનિવર્સિટી અને આત્મા તરફથી. અમારે પ્રાકૃતિક ખેતીનો જે વિતરણ કેન્દ્રનો પ્રશ્ન કર્યો મહાજન છે આણંદ જિલ્લામાં હલ થઈ ગયો. અમને બહુ સારા સારા ભાવ મળે છે અહીંયા અને અમારું બધું જ મોટા ભાવનું શાકભાજી દર મંગળવારે વેચાઈ પણ જાય છે.
0: ખેડૂત મહેશભાઈ પટેલ જણાવે છે કે આ વ્યવસ્થાને કારણે સ્થાનિક ધરતીપુત્રોના શાકભાજી યોગ્ય ભાવે હાથોહાથ વેચાઈ જાય છે.
1: વેચાણ કરવાથી અમારા ખેડૂતોને ઘણા ફાયદા થાય છે અને ગ્રાહક પણ ઘણા આવે છે અને અમારા જયારે માંગ વધારે માંગે છે એટલે ભાજી લાવો, હવાની ભાજી લાવો, મેથીની ભાજી લાવો, દાણા લાવો.
0: શ્રોતા મિત્રો, જેલના સળિયા પાછળ અંધકારની જગ્યાએ હવે જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. આ વર્ષે રાજ્યની અલગ અલગ જેલોમાં 44 બંદીવાનોએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે પોલીસ વડા ડોક્ટર કે એલ એમ રાવ.
2: ગુજરાત રાજ્યના જે જેલો છે એના જે કેદીઓ છે, કેદીઓ અમુક વખતે એ લોકો નિરાશથી ડિપ્રેશનમાં હોય છે અને એ લોકોને એ ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે ગુજરાત જેલોમાં અમે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. એના જ ભાગરૂપે અમે જેને અભ્યાસ છૂટી ગઈ છે એમને અર્લિયર દિવસોમાં એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષામાં પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કેદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એ લોકો એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કેદીઓ ઉત્તીર્ણ થયા છે બંને 10મી અને 12મી પરીક્ષામાં. એ તમામ કેદીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકો જે એને ભૂતકાળ છે એનાથી આગળ વધીને એને ડિપ્રેશનને સામે કરીને અને એક અભ્યાસક્રમનું એ ચાલુ રાખ્યું છે એ બદલ ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું છું.
0: કુદરતના આકરા મિજાજ સામે જયારે રણની ધરતી પર મૂંગા જેઓ તરફરતા હોય ત્યારે વન વિભાગનું જળ પરબ અભિયાન તેમના માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યું છે. સુરેન્દ્રનગરના લિટલ રણ ઓફ કચ્છના દુર્ગમ વિસ્તારોમાં જ્યાં 43 ડિગ્રીથી વધુ તાપમાનમાં પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે ત્યાં વનકર્મીઓ અને અધિકારીઓ નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી રહ્યા છે. શ્રી જગદીશ પટેલ જે બીટ ગાર્ડ છે એ જણાવે છે કે આ વિભાગ દ્વારા નિયમિત અંતરે ટેન્કરો અને ટ્રેક્ટરો દ્વારા મીઠું પાણી પહોંચાડીને તૈયાર કરેલા કૃત્રિમ જલકુંડો પશુ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ થયા છે.
3: ગુજરાત સરકાર દ્વારા વન્ય જીવો માટે, વન્ય પ્રાણીઓ પક્ષીઓ માટે સારી એવી સુવિધાઓ, વન્ય જીવો માટે રેસ્ક્યુ વાન, વન્ય જીવો માટેની ખોરાકની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા એ માટે ગુજરાત સરકાર દ્વારા વન વિભાગને પૂરતી ગ્રાન્ટ મળે છે.
0: વન વિભાગની ટીમો માત્ર પાણી જ નથી પહોંચાડતી પરંતુ ઘાયલ કે બીમાર પ્રાણીઓની ત્વરિત સારવાર માટે એક અદ્યતન રેસ્ક્યુ વાન સાથે પેટ્રોલિંગ પણ કરી રહી છે. ઘુડખર, નીલગાય અને શિયાળ જેવા વન્યજીવોને માનવ વસાહત તરફ ભટકાતા અટકાવવા માટે તેમના કુદરતી રહેઠાણોમાં જ જીવન ટકાવી રાખવાની આ મુહિમ ગુજરાતની જૈવ વિવિધતા પ્રત્યેની એક અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ફોરેસ્ટ ગાર્ડ વી આર પરમાર.
4: અમારા રણમાં 42 ડિગ્રી, 43 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન વધી જાય છે તો એ સમય દરમિયાન અમે આવા પાણીના ટેન્કર પડે જે મોટા પ્રાણીઓ છે, ઘોડખર છે, નીલગાય છે, સરપ છે, તો એવા માટે એક પાણીના આવરાઓ બનાવે છે જે નિયમિત અમારા સાહેબોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે અને જે નાના પ્રાણી છે તો એમના શોષક કપ એટલે રકાબી ટાઈપના આવરાઓ બનાવે છે તો જેના નાના પક્ષીઓ છે, સાળુડી છે, લોકડી છે, આવા પક્ષીઓ પાણી પીવે છે જેથી કરીને શું છે કે અહીંયા અભયારણ્ય વિસ્તાર છોડીને બહારની તરફ ન જવું પડે.
0: આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું.

0: મંગળવારે રાત્રે 9:15 વાગે એક નવા અંક સાથે સવા 4 કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદક રજૂઆત અપર્ણા ખેડ, પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ આકાશવાણી અમદાવાદ.
1: आप सुन रहे हैं देश की सुरीली धड़कन विविध भारती. आज के फनकार इस कार्यक्रम के लिए बस कुछ ही पलों का इंतजार.